नमस्कार, सुप्रभात। फ्रीक्वेंसी मॉड्युलेशन बैंड 102.5 दशांश मेगाहर्ट्ज पर आकाशवाणीनो अगोधरा केन्द्र छे। श्रोता मित्रों, आज 7 जुलाई 2026 मंगलवार, शक संवत 1948 अने विक्रम संवत 2082। अत्यारे सवारना 5:59 થઈ છે। અમારી આજની આ સવારની સભાનો પ્રારંભ કરીએ છે મંગલ ધ્વનિથી। આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.5 મેગાહર્ટ્ઝ પર। અત્યારે સવારના 6 થવા જાય છે। દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર રિલે કરીશું।

धनराज कडवीना स्वर्मा आ भक्ति रचना आपे सांभळी मार्कंड ऋषि नी आ रचना हती। श्रोता मित्रों साथे ज आजनो आ भवसागर ना मोती कार्यक्रम भक्ति संगीत नो कार्यक्रम अहीं संपन्न थाय छे। આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો। આ કેન્દ્ર એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર સ્થિત છે। અત્યારે સવારના 6:35 થઈ છે। આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત તુલસીદાસ કૃત શ્રી રામચરિત માનસ ગાન હવે અમે રિલે કરીશું।

0: શ્રીરામચરિતમાનસ ગાન હમણાં આપ સાંભળી રહ્યા હતા. ચોપાઈ ગાનના કલાકાર હતા સુરેશ વાડકર. સંગીત નિયોજન સતીશ ભાટિયાનું હતું.
1: આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર. જ્ઞાનીને માટે જિંદગી એક ઉત્સવ છે. હે મિત્ર, ભય તરફ તું કદી પણ તારું વહાણ હંકારીશ નહીં, ઈશ્વર તરફ જ તારું વહાણ હંકારજે. ઇમર્સન.

આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર. શ્રોતા મિત્રો, અત્યારે હવે પ્રસ્તુત છે અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. તો અત્યારે રૂપરેખા તુરત જ 6:55 દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં, 7 હિન્દીમાં અને 7:05 અંગ્રેજીમાં સમાચાર રિલે થશે અને 7:10 આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત ગુજરાતીમાં પ્રાદેશિક સમાચારનું સહપ્રસારણ કરીશું. 7:20 આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી ભક્તિ સંગીતના આરાધના કાર્યક્રમમાં હરિઓમ શરણ નીતિન મુકેશ અને અનુરાધા પોડવાલને આપ સાંભળશો. 7:45 અમદાવાદથી પ્રસારિત ગુજરાતી સમાચાર રિલે કરીશું. 8 દિલ્હીથી પ્રસારિત સમાચાર પ્રભાત હિન્દીમાં અને 8:15 અંગ્રેજીમાં મોર્નિંગ ન્યૂઝ રિલે થશે. 8:30 હિન્દી ફિલ્મ સંગીતના ચિત્રલોક કાર્યક્રમમાં ફિલ્મ ગેંગસ્ટર દબંગ ફના ફિલ્મના ગીત અમે પ્રસારિત કરીશું. 9 મુંબઈથી પ્રસારિત આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ થશે અને 10 આપ સાંભળશો. એક જ ફિલ્મ પ્યાર કિયા હૈ પ્યાર કરેંગે ના ગીત શબ્બીર કુમાર, મોહમ્મદ અઝીઝ, લતા મંગેશકર અને સાથીઓના સ્વરમાં. 10:30 આકાશવાણીના અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમોના સહપ્રસારણમાં 10:30 હિન્દી ફિલ્મ ગીત, 10:45 ગુજરાતી સુગમ સંગીત, 11 મુખ્ય સમાચાર, 11:02 હિન્દી ફિલ્મ સંગીત.

0: 12 વાગે મુખ્ય મુખ્ય સમાચાર, 12:02 ગુજરાતી લોકસંગીત અને 12:30 વાગે સહિયર કાર્યક્રમ, 1:20 અમદાવાદથી પ્રસારિત ગુજરાતી સમાચાર અને 2:30 પ્રાદેશિક સમાચાર અમે આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી રિલે કરીશું. ત્યારબાદ મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોના સહપ્રસારણમાં 1:00 સુરીલા સફર, 1:20 અમદાવાદથી પ્રસારિત ગુજરાતી સમાચાર બાદ 1:30 ફરી સુરીલા સફર કાર્યક્રમમાં મુલાકાત થશે, જે મુંબઈથી અમે રિલે કરીશું. 2:00 ત્રિવેણી કાર્યક્રમ, 2:15 હિન્દી સમાચાર, 2:35 સદામહાર નગમે, 3:00 સખી સહેલી, 4:00 પિટારા હેલો ફરમાઈશ અને 5:00 છાયા ગીત મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત રિલે થશે. 5:30 આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ પ્રસારિત થશે અને 6:00 હિન્દી ફિલ્મ સંગીતના ગુલમોહર કાર્યક્રમમાં સાંભળશો ખિલાડી 786, દેશી બોયઝ, પટિયાલા હાઉસ, હમકો દીવાના કર ગયે, સ્પેશિયલ 26, એક્શન રિપ્લે, હાય બેબી, ફિર હેરા ફેરી, અફલાતુન, સંઘર્ષ, હમકો દીવાના કર ગયે, જુલમી અને સૌગંધ ફિલ્મના ગીત. 7:10 આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર રિલે થશે અને 7:20 ખેડૂત મિત્રો માટેનો કિસાનવાણી કાર્યક્રમ આપ સાંભળશો. આ કાર્યક્રમ પ્રસારિત કરશે, પ્રસ્તુત કરશે વિપુલ પુરોહિત. આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આ કાર્યક્રમ પ્રસારિત થશે. 7:50 અમદાવાદથી પ્રસારિત ગુજરાતી સમાચાર અને 8:00 અમદાવાદથી પ્રસારિત સુરમાધુરી કાર્યક્રમમાં હિન્દી ફિલ્મ ગીત, તેમજ 8:30 ગુજરાતી લોકસંગીત પ્રસારિત થશે. 8:45 અમદાવાદથી પ્રસારિત સમાચાર, 9:00 અંગ્રેજી સમાચાર અમે રિલે કરીશું. 9:15 વિવિધ ભારતીના કાર્યક્રમમાં આપકે લીએ કાર્યક્રમ, 9:15 હિન્દી ફિલ્મ સંગીત, 9:30 આજ કે ફનકાર અને 10:00 છાયા ગીત, તેમજ 10:30 ઢલતી જાય રાત કાર્યક્રમ પ્રસારિત થશે. 11:00 દિલ્હીથી પ્રસારિત હિન્દી સમાચાર અને 11:05 અંગ્રેજી સમાચાર રિલે થશે અને સભાનું સમાપન થશે 11:10. તો શ્રોતા મિત્રો, આ હતી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો FM 102.2 MHz પરથી. અત્યારે 6:55 થવા જાય છે. થોડી જ વારમાં દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર રિલે થશે.
1: अत्रागमने तावत् इंडोनेशिया वायुसेनायाः युद्धक विमानैः प्रधानमन्त्रिणः विमानस्य गगनक्षणं कृतम्। सहैव विमानपत्तने राष्ट्रपतिना स्वयमुपस्थाय तस्य विशेषं भव्यं च स्वागतं विहितम्। एतादृशम् अभूतपूर्वम् अभिनन्दनम् अवलोक्य प्रधानमन्त्रिणा निगदितं यत् इयं वार्ता 18-2000 भारत इण्डोनेशिया व्यापकरणनीतिक सहयोगाय कञ्चन नूतनं वेगं प्रदास्यति। जकार्तायां प्रदर्शितानि मनोरञ्जक सांस्कृतिक प्रदर्शनानि श्लाघयन् प्रधानमन्त्रिणा प्रोदीरितं यत् एतानि प्रदर्शनशिल्पानि भारत इण्डोनेशिया देशयोः प्राचीन सभ्यतायाः, संस्कृतेः, आध्यात्मिक सम्बन्धानां च प्रगाढतां प्रतिबिम्बयन्ति। अत्रावसरे प्रधानमन्त्रिणा तत्र इण्डोनेशिया छात्राणां समन्वय समूहेन कृतं भरतनाट्यनृत्यमपि भृशं प्रशंसितम्। स्वस्य विश्रामभवने प्रवासी भारतीयैः सह मिलित्वा तेन रामायणकथाधारितं प्रसिद्धं वायाङ्गकुलित छायाखटपुतली प्रदर्शनं बौद्धिक भक्तिनृत्यञ्च अवलोक्य महान् हर्षः प्रकटितः। इण्डोनेशिया देशे भारतीय राजदूतस्य संदीप चक्रवर्तिनः अनुसारं प्रधानमन्त्रिणः अयं प्रवासः दक्षिणपूर्व एशियायाः अस्याः बृहत्तमायाः अर्थव्यवस्थायाः साकं भारतस्य रणनीतिक सम्बन्धान् उच्चतर शिखरं प्रापयिष्यति। ध्यानार्हं वर्तते यत् प्रधानमन्त्रिणः अस्य त्रिदेशीय इण्डो पैसिफिक प्रवासस्य एतत् प्रथमं चरणमस्ति। अतः परं सः अस्मिन्नेव सप्ताहान्ते ऑस्ट्रेलिया न्यूजीलैंड देशयोः अपि भ्रमणं विधास्यति। श्रीराम जन्मभूमि तीर्थक्षेत्र न्यासेन सामान्य सचिवस्य चंपतरायस्य न्यास सदस्यस्य डॉक्टर अनिल मिश्रस्य च त्यागपत्रे स्वीकृतम्। कथितेन राम मंदिर दान वंचन प्रकरणे तयोः नाम प्रकाशात् परं उभौ त्यागपत्रं प्रदत्तवन्तौ। कृष्णमोहनः नवनियुक्ति पर्यन्तं अन्तरिम सामान्य सचिव रूपेण नियुक्तः, तस्य परिवादे कथित दान अनियमिततायाः प्रकरणे FIR इत्यस्य पंजीकरणं अभवत्।

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. છેલ્લા 24 કલાકમાં 225 તાલુકાઓમાં વરસાદ સાથે રાજ્યમાં મેઘમહેર યથાવત. અમરેલીમાં 2ના મોત. મેઘમહેરના પગલે સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ છલકાતા 20 દરવાજા ખોલાયા. તાપીના ઉકાઈ ડેમની સપાટીમાં વધારો. ડોસવાડા વિયર ડેમ ઓવરફ્લો થતા 17 ગામ હાઈ એલર્ટ પર. ભારે વરસાદના પગલે ટ્રેન વ્યવહાર પર અસર. રેલવે તંત્ર અને વલસાડના સાંસદે મુસાફરો માટે વિશેષ વ્યવસ્થા કરી. વર્ષ 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં આજે વડી અદાલત મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયારો સાથે 3ને ઝડપ્યા. નોટિંગહામ ખાતે આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 3જી T20 મેચ રમાશે. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં વરસાદની આગાહી વચ્ચે સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે. આજે સવારના 6 વાગ્યા સુધીમાં 225 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ 9 ઇંચ વરસાદ વાપી તાલુકામાં નોંધાયો છે. 6-થી 7 ઇંચ જેટલો વરસાદ કામરેજ, પારડી, ઉમરગામ, ઘોઘા અને નાના પોંઢામાં પડ્યો છે. સૌથી ઓછો વરસાદ અમીરગઢ, ઈડર, આણંદ અને સુત્રાપાડામાં નોંધાયો છે. કચ્છના રાપર શહેરમાં 1.5 ઇંચ વરસાદ પડતા મુખ્ય બજાર અને એસટી બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં પાણી વહ્યા હતા. રાપરના બાલાસરી ગામમાં અચાનક વીજળી પડતા એક ઝાડ ધરાશાયી થયું અને વીજપોલ તૂટી પડ્યો. ખડીર, રતનપર અને ખેંગારપર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. ભુજ, ગાંધીધામ, અંજાર, ખાવડામાં ક્યાંક ઝરમર તો ક્યાંક ઝાપટા પડ્યા હતા. વરસાદને લઈને સુરત જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે, જેને લઈને જિલ્લા કલેક્ટર તેજસ પરમાર દ્વારા હેલ્પલાઇન નંબર 1077 કાર્યરત કરવામાં આવ્યો છે. આ સાથે જ ઉકાઈ ડેમની સપાટી પર સિંચાઈ વિભાગ સતત નજર રાખી રહ્યું છે.
1: દર 3-3 કલાક કે અમને આઈએમડી તરફથી જે પણ ઇન્ફોર્મેશન આવે છે એના આધારે એની તૈયારી અમારી ચાલતી હોય છે. સમગ્ર જિલ્લામાં તમામ મામલતદાર રૂમ જે છે કંટ્રોલ રૂમ કાર્યરત છે. સાથે સાથે જયારે પણ કોઈ પણ પ્રકારનું માહિતી આપણને આવે તો આપણી જે ખાસ કરીને ફાયરની ટીમ એ ત્યાં જતી હોય છે. ત્યારે કોઈ એવી મોટી કોઈ ગંભીર પરિસ્થિતિ અત્યારે સુરત જિલ્લામાં નથી. કોઈ પણ પ્રકારની કોઈ પણ સમસ્યા સર્જાય તો તમે જિલ્લાના કંટ્રોલ રૂમ 1077 નો સંપર્ક કરી શકો છો.
0: જામનગરમાં પહેલા વરસાદમાં જ પટણીવાડ વિસ્તારમાં આવેલ એક જૂની જર્જરિત ઇમારતની છત ધરાશાયી થઈ હતી. બોટાદ જિલ્લામાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો. બરવાડા, સારંગપુર, નાવડા, ગુંદા, બેલા, ખાંભડા, સેંધળી સહિત જિલ્લાભરમાં વરસાદ પડ્યો હતો. વરસાદ વરસતા ખેડૂતોના પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. અમરેલીમાં ભારે વરસાદના પગલે 2ના મોત થયા છે. સાવરકુંડલાના ગિન્યા ગામમાં ભારે વરસાદ દરમિયાન દિવાલ ધરાશાયી થતા કાટમાળ નીચે દટાઈ જવાથી 29 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું. ધારી વિસ્તારમાં ખોડિયા ડેમના દરવાજા ખોલ્યા પછી સરંભડા નદીમાં અચાનક આવેલા પૂરમાં વહી જવાથી અન્ય એક વ્યક્તિનું પણ મૃત્યુ થયું. રાજ્યભર

0: કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે અનેક નાના મોટા જળાશયો ચેકડેમો અને ડેમ ઓવરફ્લો થયા છે તો ક્યાંક હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ તેની 34 ફૂટની પૂર્ણ સપાટીએ 100% ભરાઈ જતા તેના 20 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે, જેના પગલે સપાટી જાળવી રાખવા માટે હાલ ડેમમાંથી 1800 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તાપીના સોનગઢના ડોસવાડા વિયર ડેમની સપાટીમાં સતત વધારો થતાં તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે તાપી જિલ્લાના 17 ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. હાલ ડેમની ઉપરથી આશરે 1 ઇંચ જેટલું પાણી વહી રહ્યું છે. ડેમમાંથી હાલ 57.91 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે. ડેમની સપાટી 310.69 ફૂટ પર પહોંચી છે. ઉપરવાસમાંથી ડેમમાં આશરે 93,000 ક્યુસેક પાણી આવી રહ્યું છે. ડેમના જળસ્તરમાં 2 દિવસમાં 2 ફૂટનો વધારો નોંધાયો છે. અમરેલી જિલ્લાના જળાશયો, નદી, તળાવો, પુલ કે નીચાણવાળા વિસ્તારમાં પ્રવેશ કરીને નાહવા અને તટ પર પહોંચીને સેલ્ફી કેમેરા મોબાઇલથી શૂટિંગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલ જાહેરનામું 29 ઓગસ્ટ સુધી અમલી રહેશે. મુંબઈમાં પડેલા મુશળધાર વરસાદને કારણે રેલવે વ્યવહાર ખોરવાયો છે. રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ જવાને કારણે વસઈ રોડ, નાલાસોપારા વચ્ચે ટ્રેન સેવાને અસર પડી છે, જેને કારણે સુરત વિરાર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન ગઈકાલે રદ કરવામાં આવી, જ્યારે વિરાર વરસાડ પેસેન્જર ટ્રેનને ઉમરગામ સ્ટેશન સુધી ટૂંકાવવામાં આવી. જોધપુર બંદર સૂર્યનગરી એક્સપ્રેસ વાપી રેલવે સ્ટેશન પર ટર્મિનેટ કરાઈ છે, જ્યારે અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતી ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેનને સુરત સ્ટેશન પર અટકાવવામાં આવી. જ્યારે આજથી પોરબંદર સૌરાષ્ટ્ર આઝમગઢ એક્સપ્રેસ, બાંદ્રા હિસાર એક્સપ્રેસ, બાંદ્રા જયપુર એક્સપ્રેસ, બાંદ્રા જામનગર, સુરત બાંદ્રા અને સુરત વિરાર અને દહાણુ મેમુ ટ્રેનને રદ કરવામાં આવી હોવાનું જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાએ જણાવ્યું.
1: स्थापित की है. स्टेशनों पर हम रेगुलर अनाउंसमेंट भी कर रहे हैं, जिसमें अपडेटेड जो पोजीशन है ट्रेनों की वो बताई जा रही है. तो उनको किसी भी प्रकार की असुविधा ना हो, उसके लिए कि हमने कहते हैं फूड पैकेट्स उनको सप्लाई कर रहे हैं और एनजीओ की मदद से चाय, बिस्कुट, पानी और इन सब का मतलब ख्याल रखा जा रहा है. हमारी जो वेबसाइट्स हैं, सोशल मीडिया के जो चैनल्स हैं, जहाँ पे हम अपनी जानकारी को ज्यादा से ज्यादा लोगों को प्रसारित कर रहे हैं.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક સેન્ડલ AIRNews_ABID ને ફોલો કરશો. મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન નજીક ટ્રેક પર વરસાદી પાણી ભરાવાને કારણે મુંબઈ તરફનો રેલ વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. આના પરિણામે અમદાવાદથી મુંબઈ જતી કર્ણાવતી એક્સપ્રેસ સહિત કેટલીક ટ્રેનોને પણ વલસાડ રેલવે સ્ટેશન પર જ રોકી દેવામાં આવી. અચાનક ટ્રેનો અટકી પડતા મોટી સંખ્યામાં મુસાફરો વલસાડ ખાતે ફસાઈ ગયા. આ ઘટનાની જાણ થતાં જ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ તેમની ટીમ સાથે તાત્કાલિક વલસાડ રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા. ફસાયેલા મુસાફરોને સહાય પણ કરવામાં આવી.
2: મુંબઈ અને પુણેના રસ્તા અને રેલ પૂરી રીતે જે ટ્રાવેલ છે એ ખોરવાઈ ગયું હતું. હજારો યાત્રીઓ વલસાડ અને વાપીમાં ફસાયા હતા. અમે તંત્ર સાથે સંકલન કરીને બસના તકી આપણા જેટલા પણ યાત્રીઓ ફસાયા હતા એમને મુંબઈ તરફ એમને સપોર્ટ કરવામાં આવ્યા. યાત્રીઓ માટે ફૂડ પેકેટનું આયોજન કર્યું.
0: દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદ વરસ્યો છે, જેના પરિણામે રેલવે વ્યવહાર ખોરવાયો છે. કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટૂંકાવવામાં આવી હોવાનું મુંબઈ સ્થિત પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું.
3: 16 ટ્રેનો કો અબ તક રદ કિયા ગયા હૈ, સાથી 15 ટ્રેનો કો શોર્ટ ટર્મિનેટ કિયા ગયા હૈ, 26 ટ્રેનો કા સમય રીશેડ્યુલ કિયા ગયા હૈ, 16 ટ્રેનો કો શોર્ટ ઓરિજિનેટ કિયા ગયા હૈ તથા 13 ટ્રેનો કો માર્ગ મે બદલાવ કિયા ગયા હૈ. યે સભી પરિવર્તન મૌસમ કી પરિસ્થિતિઓ ઓર સુરક્ષિત સંચાલન કો ધ્યાન મે રખતે હુએ કિયે ગયે હૈ.
0: અમદાવાદના 2008ના બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટ મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરશે. 38ને ફાંસીની સજાની પુષ્ટિ માટે રાજ્ય સરકારની અરજી અને 48 દોષિતોની સજા સામે કરાયેલી અપીલ અંગેનો આ ચુકાદો વડી અદાલત જાહેર કરશે. સાંભળીએ એક અહેવાલ.
4: જ્યારે અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે કુલ 78 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી. વર્ષ 2009માં દાખલ થયેલા કેસનો ચુકાદો 13 વર્ષ બાદ 18 ફેબ્રુઆરી 2022ના રોજ આવ્યો હતો, જેમાં કોર્ટે 49 આરોપીઓને દોષિત ઠેરવતા 38 આરોપીઓને ફાંસીની સજા અને 11 આરોપીઓની આજીવન કારાવાસની સજા ફટકારી હતી, જ્યારે 29 આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા. અમદાવાદમાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટમાં 56 લોકોના મોત થયા હતા અને 246 લોકો ઘાયલ થયા હતા. સેશન્સ કોર્ટ દ્વારા ફાંસી અપાયેલ 38 દોષિતો પર સજાના અમલ માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અરજી કરી છે, તો દોષિત ઠરેલા 48

0: આરોપીઓએ સજા સામે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી છે. આકાશવાણી સમાચાર, મિત્તલ પટેલ.
1: રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે અને સારંગપુર બ્રિજની નીચેથી ચાર ગેરકાયદેસર હથિયારો સાથે ઉત્તરપ્રદેશના ત્રણ લોકોની ધરપકડ કરી છે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
2: રથ યાત્રા કા તહેવાર આ રહા હૈ, ઉસકે સિલસિલે મેં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કે દ્વારા અમદાવાદ શહેર મેં હર એરિયા મેં પેટ્રોલિંગ કી જા રહી હૈ. ક્રાઇમ બ્રાન્ચ કી એક ટીમ કો જો ઇન્ફોર્મેશન મિલી થી, ઉસ ઇન્ફોર્મેશન કે હિસાબ સે ઉન્હોને તીન યુવાઓ કો પકડા હૈ, જો તીનો બાહત તહેસીલ ઓર આગ્રા જિલ્લે કે હૈ, ઓર તીનો કે પાસ સે કુછ ચાર દેસી ઇલીગલ હથિયાર મિલે હૈ, પિસ્ટલ ઓર ઉનકે સાથ લાઇવ કાર્ટ્રિજ ઓર એક એડિશનલ મેગઝીન મિલા હૈ.
1: ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે નોટિંગહામ ખાતે ત્રીજી T20 મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે. 5 મેચની શ્રેણીમાં ભારત 1-0થી પાછળ છે. શ્રેણીની ચોથી મેચ બ્રિસ્ટલ અને પાંચમી મેચ સાઉથહેમ્પટનમાં રમાશે. ત્યારબાદ ભારત ઇંગ્લેન્ડ સામે 3 મેચની એક દિવસીય શ્રેણી પણ રમાશે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. છેલ્લા 24

0: सिलसिले में अहमदाबाद क्राइम ब्रांच के द्वारा अहमदाबाद शहर में हर एरिया में पेट्रोलिंग की जा रही है। क्राइम ब्रांच की एक टीम को जो इन्फॉर्मेशन मिली थी, उस इन्फॉर्मेशन के हिसाब से उन्होंने तीन युवाओं को पकड़ा है, जो तीनों बाहत तहसील और आगरा जिले के हैं, और तीनों के पास से कुछ चार देसी इलीगल हथियार मिले हैं, पिस्टल, और उनके साथ लाइव कार्ट्रिज और एक एडिशनल मैगजीन मिला है।
1: ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે નોટિંગહામ ખાતે ત્રીજી ટી20 મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે. 5 મેચની શ્રેણીમાં ભારત 1-0થી પાછળ છે. શ્રેણીની ચોથી મેચ બ્રિસ્ટલ અને પાંચમી મેચ સાઉથહેમ્પ્ટનમાં રમાશે. ત્યારબાદ ભારત ઇંગ્લેન્ડ સામે 3 મેચની એક દિવસીય શ્રેણી પણ રમાશે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. છેલ્લા 24 કલાકમાં 225 તાલુકાઓમાં વરસાદ સાથે રાજ્યમાં મેઘમહેર યથાવત. અમરેલીમાં વેનામોત. મેઘમહેરના પગલે સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ છલકાતા 20 દરવાજા ખોલાયા. તાપીના ઉકાઈ ડેમની સપાટીમાં પણ વધારો. ડોસવાડા વિયર ડેમ ઓવરફ્લો થતા 17 ગામ હાઈ એલર્ટ પર. ભારે વરસાદના પગલે ટ્રેન વ્યવહાર પર અસર. રેલવે તંત્ર અને વલસાડના સાંસદે મુસાફરો માટે વિશેષ વ્યવસ્થા કરી. વર્ષ 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં આજે વડી અદાલત મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયારો સાથે 3ને ઝડપ્યા. નોટિંગહામ ખાતે આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટી20 મેચ રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. 7:20 અને 22 સેકન્ડ થઈ છે. સાંભળીએ ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના. બસ હવે થોડી જ વારમાં
3: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ₹132 કરોડની જોગવાઈ થકી આજે GSRTC-ની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7,000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે. કેજે ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
2: લતા મંગેશકરના સ્વરમાં ભક્તિ રચના.

0: हरि ओम शरणने साथियों आप सांभळ्या श्रोता मित्रों आकाशवाणीना गोधरा केन्द्र पर आप सांभळी रह्या हता भक्ति संगीत नो कार्यक्रम आराधना 7:45 थई छे आकाशवाणीना अमदावाद केन्द्रथी प्रसारित गुजराती में समाचार रिले थशे बस हवे थोड़ी ज वारमां
1: આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જકાર્તામાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. બંને દેશો વચ્ચેના સંબંધો સુદૃઢ બનાવવા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે બહેરીનમાં રાજા સાથે મુલાકાત કરી. ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ભારતનું ચર્મ ઉદ્યોગ મુક્ત વેપાર કરારો દ્વારા નવી નિકાસ તકો પ્રદાન કરવા સજ્જ. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિરમાં કથિત દાન ઉચ્ચાપત કેસમાં મહાસચિવ ચંપતરાય અને સભ્ય ડોક્ટર અનિલ મિશ્રાના રાજીનામાનો સ્વીકાર કર્યો. યુક્રેને સાયબિરિયાના ઓમ્સ્કમાં રશિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી પર ડ્રોન હુમલો કર્યો. અને પુરૂષ ક્રિકેટમાં ભારત આજે 5 મેચની શ્રેણીની 3જી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જકાર્તામાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબ્રિયાન્તો સાથે વાતચીત કરશે. શ્રી મોદી ગઈકાલે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિના આમંત્રણ પર 3 દિવસની રાજ્ય મુલાકાતે જકાર્તા પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ પ્રબોવોએ એરપોર્ટ પર પ્રધાનમંત્રીનું વ્યક્તિગત સ્વાગત કર્યું હતું. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
2: प्रधानमंत्री के स्वागत के लिए पारंपरिक इंडोनेशियाई और भारतीय नृत्य प्रस्तुतियों वाला एक शानदार सांस्कृतिक कार्यक्रम आयोजित किया गया. यह दोनों देशों के बीच गहरे सभ्यतागत और सांस्कृतिक संबंधों को दर्शाता है. श्री मोदी इंडोनेशिया के राष्ट्रपति प्राबोवो सुबियांतो के साथ द्विपक्षीय वार्ता करेंगे. वार्ता में व्यापार, निवेश, रक्षा, समुद्री सुरक्षा, डिजिटल तकनीक और सांस्कृतिक आदान प्रदान के क्षेत्रों में सहयोग बढ़ाने पर ध्यान केंद्रित किया जाएगा. इससे भारत और इंडोनेशिया के बीच व्यापक रणनीतिक साझेदारी और मजबूत होगी. आकाशवाणी से बात करते हुए भारतीय समुदाय के सदस्यों ने प्रधानमंत्री की यात्रा को लेकर उत्साह व्यक्त किया और भरोसा जताया कि इससे द्विपक्षीय संबंध और मजबूत होंगे तथा व्यापार और निवेश के लिए नए अवसर सृजित होंगे. जकार्ता से संदीपन दास गुप्ता की रिपोर्ट के साथ समाचार कक्ष से जया भारती.
1: ઇન્ડોનેશિયામાં ભારતીય રાજદૂત સંદીપ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની મુલાકાત સંરક્ષણ, વેપાર, ઉર્જા, ખાદ્ય સુરક્ષા, શિક્ષણ અને આરોગ્ય સંભાળ સંબંધિત અનેક કરારો માટે માર્ગ મોકળો કરે તેવી અપેક્ષા છે. ભારત અને ઇન્ડોનેશિયા તેમની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે તૈયાર છે. પ્રધાનમંત્રીની મુલાકાત દરિયાઈ અને આર્થિક સંબંધોને મજબૂત બનાવશે અને ઉભરતા ક્ષેત્રોના સહયોગને વધુ ગાઢ બનાવશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે સહકાર મંત્રાલયે છેલ્લા 5 વર્ષમાં સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લગભગ 30 કરોડ લોકોના જીવનમાં નવી ઉર્જાનો સંચાર કર્યો છે. નવી દિલ્હીમાં સહકાર મંત્રાલયના 5મા સ્થાપના દિવસ સમારોહને સંબોધતા શ્રી શાહે કહ્યું કે વર્ષ 2021માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્થાપિત મંત્રાલયે સહકારી માળખાને આધુનિક, પારદર્શક અને ટેકનોલોજી સંચાલિત અને સ્પર્ધાત્મક બનાવી છે.
3: पूरे देश ने बायलॉज को स्वीकार कर लिया है. कहीं पर कोई भी कोई शासन की व्यवस्था कोऑपरेटिव के कंसेप्ट को विकृत करती हुई नहीं देखी है.

0: आज पूरे देश के पैक्स एक ही बायलॉज के तहत काम करे, मॉडल बायलॉज को स्वीकार कर लिया।
1: विदेश मंत्री डॉक्टर एस जयशंकरे बहरीनमां राजा हमाद बिन ईसा अल खलीफा साथे मुलाकात करी। बंने नेताओए द्विपक्षीय संबंधोने वधु मजबूत बनावा पर चर्चा करी। डॉक्टर जयशंकर खाड़ी देशोनी तेमनी चार देशोनी मुलाकातना बीजा तबक्कामां कतारथी बहरीन पहोंच्या, जेमां कुवैत अने ओमन पण सामेल छे। डॉक्टर जयशंकरે बहरीनमां भारतीय समुदायनी सलामती अने सुखाकारी सुनिश्चित करवा बदल तेमनो आभार मान्यो। श्री जयशंकरે बहरीनमां भारतीय समुदायना सभ्यो साथे पण वातचीत करी हती। ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે ભારતના ચર્મ અને ફૂટવેર ઉદ્યોગની નિકાસ આશરે 42,847 કરોડ છે। ભારત માટે 38 વિકસિત દેશોએ મુક્ત વેપાર કરારો દ્વારા તેમના બજારો ખુલ્લા મૂક્યા છે, જેમાં બ્રિટન, ઓમાન, સંયુક્ત આરબ અમીરાત અને અન્યનો સમાવેશ થાય છે। નવી દિલ્હીમાં લેધર એક્સપોર્ટ કાઉન્સિલ નેશનલ એક્સપોર્ટ એક્નેવને સંબોધિત કરતા શ્રી ગોયલે જણાવ્યું હતું કે ઇક્વાડોર સહિત ઘણા દેશો ભારત સાથે મુક્ત વેપાર કરારો કરાવવામાં રસ ધરાવે છે, જેનાથી ભારતીય નિકાસકારો માટે હવે નવી તકો ઉભી થાય છે। ઉદ્યોગમંત્રીએ જણાવ્યું હતું કે ભારતની ચામડાની નિકાસનો 77% હિસ્સો હાલમાં ફક્ત 15 દેશોમાં જાય છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો। શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે મહાસચિવ ચંપતરાય અને ટ્રસ્ટના સભ્ય ડોક્ટર અનિલ મિશ્રાના રાજીનામા સ્વીકારી લીધા છે। રામ મંદિર દાન કૌભાંડ કેસમાં નામ આવ્યા બાદ બંનેએ રાજીનામું આપી દીધું હતું। નવી નિમણૂક ન થાય ત્યાં સુધી કૃષ્ણમોહનને વચગાળાના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। તેમની ફરિયાદને કારણે કથિત દાન ગેરરીતિ કેસમાં નોંધાયેલી FIRનો આધાર બન્યો હતો, જેમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે। ટ્રસ્ટે મુખ્ય કાર્યકારી અધિકારીની નિમણૂક કરવાનો પણ નિર્ણય લીધો છે અને ઉમેદવારોની ભલામણ કરવા માટે 3 સભ્યોની સમિતિની રચના કરી છે। મીડિયાને સંબોધતા ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવગીરીએ જણાવ્યું હતું કે આ ઘટના પાછળ કાવતરું હોવાની શક્યતાને નકારી શકાય નહીં। તેમણે એમ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે દાનમાં આપેલા બધા ઘરેણા અને કિંમતી વસ્તુઓ સુરક્ષિત છે, યોગ્ય રીતે હિસાબ આપવામાં આવે છે અને દાન કરાયેલી વસ્તુઓની વિગતો ટ્રસ્ટ પાસે ઉપલબ્ધ છે। આદિજાતિ બાબતોના મંત્રાલયે ઓડિશાના પાટનગર ભુવનેશ્વરમાં આદિજાતિ સંશોધન સંસ્થાઓને મજબૂત બનાવવા માટે 2 દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરશે। કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી જુઆલ ઓરામ આ કાર્યશાળાનું ઉદઘાટન કરશે, જેમાં આશરે 200 સહભાગીઓ હાજરી આપશે। સાંભળીએ આ અંગે એક અહેવાલ।
2: जनजातीय कार्य मंत्रालय और वाराणसी के संपूर्णानंद संस्कृत विश्वविद्यालय के बीच एक समझौता ज्ञापन पर हस्ताक्षर किए जाएंगे। कार्यक्रम के दौरान ट्राइब एक्स नामक एक डिजिटल शिक्षण मंच का भी शुभारंभ किया जाएगा। कार्यशाला का उद्देश्य देश भर में जनजातीय अनुसंधान संस्थानों के कामकाज की समीक्षा करना और उन्हें जीवंत ज्ञान संस्थानों, सांस्कृतिक संसाधन केंद्रों और जनजातीय विकास के लिए नीतिगत सहायता केंद्रों में परिवर्तित करने के लिए एक व्यापक कार्यसूची विकसित करना है। दीपेंद्र की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं प्राची वाजपेयी।
1: सेंट्रल ब्यूरो ऑफ इन्वेस्टिगेशन CBI બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલ 4 ગુનાહિત કેસોમાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 26 સ્થળોએ દરોડા પાડ્યા છે। જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, દિલ્હી, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, આસામ, અરૂણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે। દરોડા દરમિયાન અનેક ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા મળી આવ્યા છે। આ મામલે તપાસ ચાલી રહી છે। એજન્સીના જણાવ્યા મુજબ આ કેસોમાં લેફ્ટનન્ટ કર્નલ, મેજર અને એન્જિનિયર રેન્કના કુલ 10 અધિકારીઓ, કેટલાક ખાનગી વ્યક્તિઓના નામ પણ સામે આવ્યા છે। યુક્રેને સાયબિરિયાના ઓમ્સ્કમાં રશિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી પર ડ્રોન હુમલો કર્યો છે। યુદ્ધ દરમિયાન આ યુક્રેનના સૌથી લાંબા અંતરના હુમલાઓમાંનો એક છે। સ્થાનિક રશિયન અધિકારીઓએ આ હુમલાની પુષ્ટિ કરી છે। યુક્રેનના જનરલ સ્ટાફે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ હુમલાને કારણે ઓમ્સ્ક રિફાઇનરીમાં આગ લાગી હતી। રિફાઇનરી યુક્રેનિયન કબજા હેઠળના પ્રદેશથી લગભગ 2700 કિલોમીટર દૂર થઈ છે। ઓમ્સ્ક પ્રદેશના ગવર્નર વિટાલી ખોચકનાકે જણાવ્યું હતું કે યુક્રેને રિફાઇનરી પર હુમલો કર્યો હતો અને રશિયન વાયુસેનાએ હુમલામાં સામેલ મોટાભાગના ડ્રોનનો નાશ કર્યો છે। પુરૂષ ક્રિકેટમાં ભારત આજે રાત્રે નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે 5 મેચની શ્રેણીની 3જી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન

0: ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થવાની છે. ભારતીય ટીમ બરાબરી કરવા માટે પ્રયત્નશીલ રહેશે, કારણ કે નવા કેપ્ટન શ્રેયસ અય્યરે હજી સુધી તેમની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ જીત નોંધાવી નથી. આ પહેલા યજમાન ઇંગ્લેન્ડે શનિવારે માન્ચેસ્ટરમાં બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતને 4 વિકેટથી હરાવ્યું હતું. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાળ.
1: આજના તમામ અખબારોએ મુંબઈ પુણેમાં ભારે વરસાદના કારણે 13 લોકોના થયેલા મોત અને રાજ્યભરમાં પડેલ વરસાદના સમાચારોની હેડલાઇન બનાવી છે. ગુજરાત સમાચાર લખે છે, મુંબઈ પુણેમાં વરસાદી મહાતોફાનમાં 13ના મોત. ભારે વરસાદના પગલે કેટલાક રાજ્યોમાં એલર્ટ, ભૂસ્ખલન પૂર. સંદેશની હેડલાઇન છે, મુંબઈમાં મેઘતાંડવ, 13ના મોત, મુંબઈ ઠપ, પુણે ટ્રેન માર્ગ વ્યવહાર બંધ. દિવ્ય ભાસ્કર લખે છે, ગુજરાત મુંબઈમાં વરસાદી તોફાન, 19 ફ્લાઇટ રદ, ટ્રેનો ડાયવર્ટ કરવી પડી, 5ના મોત. આજે રેડ એલર્ટ, રામ મંદિર ટ્રસ્ટે ચંપત મિશ્રાને રામ રામ કરી દીધા. હેડલાઇન છે ગુજરાત સમયની.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જકાર્તામાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. બંને દેશો વચ્ચેના સંબંધો સુદૃઢ બનાવવા વિદેશમંત્રી એસ જયશંકરે બહેરીનના રાજા સાથે મુલાકાત કરી. ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ભારતનું ચર્મ ઉદ્યોગ મુક્ત વેપાર કરારો દ્વારા નવી વિકાસ તકો પ્રદાન કરવા સજ્જ. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિરના કથિત દાન ઉચાપત કેસમાં મહાસચિવ ચંપતરાય અને સભ્ય ડોક્ટર અનિલ મિશ્રાના રાજીનામાનો સ્વીકાર કર્યો. અને ક્રિકેટમાં ભારત આજે 5 મેચની શ્રેણીની 3જી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરાય કેન્દ્રનું, FM બેન્ડ 102.2 MHz પર. શ્રોતા મિત્રો, સવારના 7:55 થઈ છે. સાધના ફિલ્મનું આ ગીત સાંભળીએ, ગીતા દત્ત અને સાથીઓના અવાજમાં.

0: Prime Minister Narendra Modi to hold talks with Indonesian President Prabowo Subianto in Jakarta today to provide fresh momentum to comprehensive strategic partnership between the two countries. Home and Cooperation Minister Amit Shah says Cooperation Ministry infused new energy into lives of nearly 30 crore people over the past 5 years. Pakistan-occupied Kashmir protesters issue 48-hour ultimatum to Islamabad, warn of grand and final action on July 9th if demands are not met. India secured 20 medals, including 4 gold at Under-20 Asian Wrestling Championships in Pattaya. And Spain booked place in FIFA World Cup quarterfinals with a dramatic 1-0 victory over Portugal. Belgium beat US 4-1 to enter the quarterfinals. And with that, we end the morning news. Have a nice day.
1: શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે એફએમ 102.2 મેગાહર્ટ્ઝ પર. ચિત્રલોક કાર્યક્રમ પ્રસ્તુત છે. બસ હવે થોડી જ ક્ષણમાં
2: પોલીસ.
3: મિસ સીમા
2: જી,
3: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભા રહો, નહીં તો ઘરે આવી જઈશું. હા,
2: કેમ પણ હું
3: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
2: ડિજિટલ અરેસ્ટ?
3: 1 લાખ આપો, બચી જશો.
2: આટલા પૈસા?
3: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
2: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચુક્યો છે.
3: અરે,
2: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
4: હેલો મમ્મા.
2: હાય.
5: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
1: જાવેદ અલી અને સુનિધિ ચૌહાણને સાંભળીએ. ફિલ્મનું નામ છે દાવતે ઇશ્ક.

અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડીટુડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
2: તાકતે રહેતે તુજકો સાંજ સવેરે.
3: રાહત ફતેહ અલી ખાનને સાંભળીએ દબંગ ફિલ્મનું ગીત.

0: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: ફના ફિલ્મના ગીત મહાલક્ષ્મી અય્યર અને સાથીઓના અવાજમાં.

અમિતાભ બચ્ચન અને માસ્ટર રવિનાસ વર્મા. આધુ ફિલ્મ મિસ્ટર નટવરલાલનું ગીત. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. ચિત્રલોક કાર્યક્રમ અહીં સંપન્ન થાય છે. એફએમ બેન્ડ 102.2 MHz પર આ કેન્દ્ર સ્થિત છે. અત્યારે સવારના 9 થયા છે. મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ બસ હવે થોડી જ ક્ષણમાં અમે કરીશું.

0: पुलिस।
1: मिस सीमा
0: जी,
1: हमने आज पुलिस स्टेशन है आओ। उभारो, नहीं तो घरे आवी जाइशु। हां
0: केम पण हूं
1: एकला બીજા રૂમ માં જાઓ। તમારો દીકરો અમારી કસ્ટડી માં છે અને તમે ડિજિટલ અરેસ્ટ માં છો।
0: ડિજિટલ અરેસ્ટ?
1: 1,00,000 આપો, બચી જશો।
0: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે। હો
0: જેલમાં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે।
1: અરે
0: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો। પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો, તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો।
2: હેલો મમ્મા,
0: હાય,
3: RBI કહે છે
0: જાણકાર બનો, સતર્ક રહો।
4: તેરી દુનિયા
5: શબ્બીર કુમારને આપ સાંભળી રહ્યા છો, ફિલ્મનું નામ છે પ્યાર કિયા હી પ્યાર કરેંગે।

અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTC ની 111 આધુનિક જીપી

0: યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે, અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: મોહમ્મદ અઝીઝના સ્વરમાં આ ફિલ્મ ગીત.

लता मंगेशकर ने मोहम्मद अजीज ना शर्मा दो फिल्म प्यार किया है प्यार करेंगे न गीत आज आप सांभळ्या आजना आ कार्यक्रम में अत्यारे सवारना 10:30 થવા જાય છે. આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. એફએમ બિંડિક 102.2 મેગાહર્ટ્ઝ પરથી પ્રસ્તુત છે આકાશવાણીના અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમોનું સહપ્રસારણ. બસ હવે થોડી જ વારમાં

શું કરીએ છીએ ફિલ્મ સંગીત કાર્યક્રમની શરૂઆત કરીએ આયા સાવન ઝુમકે ફિલ્મના આ ગીતથી. સમુસ્વર લતા મંગેશકર, મોહમ્મદ રફી અને સાથીઓનો.

મિત્રો, આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે સુગમ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત કરીએ ડૉક્ટર ફાલ્ગુની ડૉક્ટરના સ્વરમાં ગવાયેલ કવિ તુષાર શુક્લની આ રચનાથી.

મિત્રો, આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. બરાબર 11 વાગે અત્યારના મુખ્ય સમાચાર અપાશે.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં તેજીનો દોર યથાવત. સેન્સેક્સમાં 220 અને નિફ્ટીમાં 60 અંકોનો ઉછાળો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો વચ્ચે ઇન્ડોનેશિયાના જકાર્તામાં રાષ્ટ્રપતિ મહેલમાં દ્વિપક્ષીય બેઠક. બેઠકમાં ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે

0: કૃષિ આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રમાં સમજૂતી કરાર થયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિની હાજરીમાં મુલાકાતી પુસ્તિકા પર હસ્તાક્ષર કરીને ભારત ઇન્ડોનેશિયા મિત્રતાના ખાસ પ્રસંગની ઉજવણી કરી. પ્રધાનમંત્રીએ નમ્રતા અને નિસ્વાર્થ સેવાના ગુણોને પ્રકાશિત કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું. વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષતી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ એવા પ્રતિષ્ઠિત પ્રંબાનંદ મંદિરની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મુલાકાત લેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ભારતનો ચામડું અને ફૂટવેર ઉદ્યોગ આશરે 4.5 અરબ ડોલરની નિકાસ કરે છે. અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓનો છઠ્ઠો સમૂહ આજે વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના થયો. મોંગોલિયન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને શાસક મોંગોલિયન પીપલ્સ પાર્ટીના નેતા નામ્બરિન એન્ખબાયારે ભારત સમર્થિત ડોર્નોગોવી ઓઇલ રિફાઇનરી પ્રોજેક્ટના નિર્માણમાં થયેલી પ્રગતિની પ્રશંસા કરી. ચીનના હુઆંગગાંગમાં મોટા વાવાઝોડાને કારણે વ્યાપક વિનાશ અને નુકસાન બાદ અનેક લોકોના મોતની આશંકા. વેનેઝુએલામાં આવેલા બે ભૂકંપોમાં મૃત્યુઆંક વધીને 3,535 થયો. એક અઠવાડિયા કરતા વધુ સમય પછી પણ લગભગ 18,000 લોકો બેઘર. હવામાન વિભાગે ગુજરાત, તટીય કર્ણાટક, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું. સુરતમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાતા સ્થાનિક કોર્પોરેટરો પાલિકાના કર્મચારીઓ સાથે મળી પાણી નિકાલ કરવા માટેની કામગીરી કરવામાં આવી. ભાવનગરનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો, 59 દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ. તાપીનો ડોસવાળા ડેમ ઓવરફ્લો, સોનગઢમાં ડેમ છલકાતા 17 ગામો એલર્ટ પર. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો. રજૂ કરી રહ્યા છે હિના મોદી.
2: હેલો હેલો
3: હેલો હેલો કુછ તો બોલો.
2: આપકી બાતે આપકી આવાજ.
4: હેલો આકાશવાણી
2: આપકી પસંદ આપકા અંદાજ.
5: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના. યેલો યેલો યે બાતે ડિરેક્ટ કરના.
2: ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
4: હેલો નમસ્કાર, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપ સૌ શ્રોતા મિત્રોનું ફોન ઇન કાર્યક્રમ હેલો હેલોમાં. હું છું આપની રેડિયો સખી હિના મોદી. આવો સાંભળીએ પહેલો ફોન કોનો છે. હેલો હેલો નમસ્કાર.
6: હેલો
4: હાંજી,
6: ખત્રી કોલોની કચ્છ નવા અંજારથી બેન વાત કરું છું. અબ્દુલ કાદર
4: બોલો. અબ્દુલભાઈ,
6: મારે આજે લતા મંગેશકર ના અવાજ માં કોઈ પણ ગીત સાંભળવું છે અથવા તો લતા મંગેશકર કે કોઈ યુગલ કલાકાર સાથે ગાયું હોય તો પણ ચાલશે, બરાબર ને? તો આજના કાર્યક્રમ માં મારી પસંદગીને ન્યાય આપવા વિનંતી, બરાબર?
4: લતાજી તો ખુબ ગીતો ગાયા છે, ખુબ ગીતો ગાયા.
6: હા, લતાજી ઘણા બધા ગુજરાતી
4: એટલે અખૂટ છે, ખજાનો છે, ખજાનો છે,
6: ખજાનો છે. હા, બીજો આપણે આમાં પણ ગીત ગાયું છે ને, કસુંડી નો રંગ ગુજરાતીમાં. આમ ગુજરાતી મતલબ આપણા ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતી ફિલ્મી ગીતોમાં પણ ઘણા બધા ગીતો ગાયા છે અને ફિલ્મી રચનાઓ પણ ગાઈ છે. તે વરસાદ અમદાવાદમાં,
4: અમદાવાદમાં વરસાદ જોઈએ એવો નથી પણ તમારે કચ્છમાં કેવો વરસાદ છે?
6: અમુક જગ્યાએ છે, અમુક જગ્યાએ નથી એવું છે. આપણે મહારાષ્ટ્રમાં તો ઘણો જ છે વરસાદ. ના, કચ્છમાં શાંતિ છે. ના, એવો સામાન્ય એવો ઝાપટો ન જેવો ઝાપટો આવ્યો હતો 3-4 દિવસ પહેલા, પછી કઈ નથી. જેમ ઘેરાયેલું છે પણ વરસાદ નથી, એમ ગરમી ઉપરાંત વધારે છે.
4: વલસાડ બાજુ, સૌરાષ્ટ્ર બાજુ, દક્ષિણ ગુજરાત તો આખું પાણી પાણી છે. માંગરોળ, જુનાગઢ ખૂબ જળબંબાકાર સ્થિતિ થઈ ગઈ છે.
6: જ્યાં વરસાદ પડે ત્યાં સારું જ છે, બરાબર ને?
4: એટલે આમાં કેવું છે અબ્દુલભાઈ કે પોકેટ સિસ્ટમ થઈ ગઈ છે કે કોઈ એક જગ્યાએ અઢળક વરસાદ પડી જાય છે અને કોઈ જગ્યાએ બિલકુલ વરસાદ નથી હોતો. એટલે આ બધી એક અલનીનોની અસર જ છે ને?
6: હા, અલનીનોની અસર છે, સાચી વાત છે. અલનીનોની જે અત્યારે આપણે જાહેરાત વાંચતા હતા અને અખબારોમાં રેડિયોમાં, એના લીધે વરસાદનું આ વખતે કઈ નક્કી નથી. પડશે તો પડશે, નહીં પડે તો નહીં પડે. એવું
4: ક્યાંક લીલો દુકાળે પડે ને ક્યાંક સૂકો પણ પડે, એવું પણ બને.
6: હા, એ તો છે.
4: અને અમુક સિસ્ટમ એટલી બધી સક્રિય થાય કે ત્યાં પુષ્કળ વરસાદ હોય.
6: ના ના, બરાબર છે.
4: સંભળાવીએ તમારી પસંદગીનું આ ગીત.

0: હેલો હેલો, નમસ્કાર.
1: હેલો, આકાશવાણી.
0: જી બોલો.
1: હા મેડમ, હું સાબરમતીથી બોલું છું. વિવેકભાઈ
0: બોલો. વિવેકભાઈ,
1: પથ્થર કે સનમનું ટાઇટલ સોંગ સાંભળવું.
0: સંભળાવીએ. શું કરો વિવેકભાઈ?
1: હા, હું રિટાયર પર્સન છું.
0: બાકી પ્રવૃત્તિમાં શું કરો?
1: બાકી પ્રવૃત્તિમાં તો બસ ઘરે પેપર વાંચી અને તમારા પ્રોગ્રામો જોઈએ.

0: સાંભળો છો.
1: એવું
0: વિવિધ ભારતીમાં બીજા કયા કયા પ્રોગ્રામ્સ ગમે છે?
1: સખી સહેલી છે, પછી સેહતનામા છે, સાંજે પછી પેલું હવા મેલ આવે ને એ હું ખાસ જોઉં છું.
0: 8 વાગે જે આવે છે રાત્રે, વર્ષોથી આવે છે, એટલે અલગ અલગ ટોપિક ઉપર એ પ્રોગ્રામ આવે છે, તો એ તમને ખૂબ ગમતો હશે. નાટિકા આવે છે, તો વિવેકભાઈ સંભળાવીએ તમારી પસંદગીનું આ ગીત.

0: નમસ્કાર. હલો હલો,
1: હું જસકોઈ તાલુકાના અમદાવાદ જિલ્લાના વિત્યા ગામથી વાત કરું છું. મારું નામ સુરેશભાઈ છે. તમારું નામ હિનાબેન વાત કરો છો?
0: હા, સુરેશભાઈ શું કરો છો દસકોઈમાં?
1: અત્યારે મોબાઈલની દુકાન છે. હું બ્લાઇન્ડ માણસ છું, મને દેખાતું નથી. મને તમારો અવાજ બહુ સુંદર લાગે છે, સારો લાગે છે.
0: ખૂબ આભાર, થેન્ક યુ.
1: અને તમારા કાર્યક્રમો નિયમિત શ્રોતા મિત્રો બધા જ સાંભળું છું. તમારો જૂના નવા શ્રોતા મિત્રો એટલે છેલ્લા 25 વર્ષથી હું રેડિયો સાંભળું છું.

0: 20 વર્ષ.
1: તો સુરેશભાઈ, તમે મોબાઈલની દુકાનમાં કામ કરો છો તો તમને દેખાતું ઓછું છે કે બિલકુલ કદાચ દેખાતું ન હોય, તો તમે એને કેવી ફીચર્સથી?
0: બિલકુલ નથી દેખાતું, એટલે મોબાઈલ એટલે બીજા મારા ભાઈ હોય ને.
1: હા હા, તો તમે ત્યાં પ્રવૃત્તિ શું કરો છો મોબાઈલની દુકાનમાં?
0: તમારે પ્રવૃત્તિ તો હું કઈ નઈ, મારે દર મહિને પેન્શન મળે છે, 1000 રૂપિયા મળે છે.
1: તો દુકાનમાં ખાલી બેસો છો કે નાનું મોટું કઈ ત્યાં પણ કામ કરો છો?
0: જે ચાર્જર હોય એવું બધું મારે આપવાનું, મોબાઈલ રિપેર તો ભાઈ કરે.
1: પછી તમને ખબર પડી જાય કે કયા મોબાઈલ નું કયું ચાર્જર ક્યાં પડ્યું છે, શું છે?
0: બિલકુલ મને ખબર પડી જાય, કેમ કે મારે પ્રેક્ટિસ માટે ભગવાનની દુઆ તરફથી, અને મને એટલી બધી બુદ્ધિ છે કે મને બધામાં ખબર પડે, પૈસામાં ખબર પડે, નોટોમાં ખબર પડે, બધામાં મને ખબર પડે.
1: એ તમે જાણી શકો છો કે કઈ નોટ આવી છે પૈસાની?
0: એટલે 500 ની હોય, 100 ની હોય, 200 ની હોય, એટલે ખબર પડી જ જાય.
1: ક્યાં બાત હૈ, બહુ સરસ કહેવાય.
0: ખાલી મોબાઈલ માં બધી ખબર છે બેન, પણ આ તો ખાલી મોબાઈલ રિપેરિંગ જ નહીં કરતા ફાવતું મને, બીજી તો બધી ખબર પડે મને.
1: અરે વાહ, બહુ સારું કહેવાય. તો તમે બ્રેલ લિપિ કે એવું કઈ ભણેલા છો?
0: આપડે પેલું જે મણકાવાળું આવે એ તો ભણેલો છું. હા, એ તો મને ભણાયેલું છે મેડમ બેને, મને લગભગ હું 8 ધોરણ સુધી ભણેલો છે બધું, એમ તો અભ્યાસ કરેલું છે મેં 8 ધોરણ સુધી. મોબાઈલ મારા જાતે, હું તમારો નંબર હોય ને તો તમારો નંબર હું જાતે લગાવું, મને બધી ખબર પડે.
1: મોબાઈલ માંથી જાતે લગાવો છો?
0: અત્યારે તમે જાતે જ ફોન લગાવે ને, મારું મગજ એકદમ દિમાગ વાળું છે અને કોમ્પ્યુટર જેવું છે.
1: બસ ભગવાન કરે કે આવું ના આવું તમારી જિંદગીમાં તમારું દિમાગ સરસ ચાલતું પણ રહે અને કોમ્પ્યુટર નોન સ્ટોપ ચાલે તમારી લાઈફમાં.
0: મારે ગીત સાંભળવું છે પેલું, આપણે બોર્ડર પિક્ચર નું આવે છે, સંદેશ આતે હૈ હમે તડપાતે હૈ, એ ગીત ની ફરમાઈશ મારે કર્યું છે. એ ગીત મારું જરૂરથી સંભળાવી દેજો.
1: જરૂર સંભળાવીએ, તમારી પસંદગીનું આ ગીત સાંભળો.

0: હેલો હેલો નમસ્કાર.
1: હેલો નમસ્કાર. હેલો, હું અમદાવાદ કર્મભૂમિ ફાર્મ હાઉસ માંથી કનુભાઈ વાત કરી રહ્યો છું. મેડમ
0: બોલો. કનુભાઈ,
1: અને અત્યારે તો વરસાદ હવે પડી ગયો છે એટલે થોડી ઠંડક થઈ ગઈ.
0: વરસાદ પડે સૌને ગમે, ખેડૂતો રાહ જોઈને બેઠા હોય વરસાદની, ઘરમાં લોકો પણ રાહ જોઈને બેઠા હોય કે ક્યારે વરસાદ આવે, બાળકો પણ રાહ જોઈને બેઠા હોય કે વરસાદ આવે અને એ ધીંગા મસ્તી ને બહાર રોડ ઉપર દોડી જાય ને વરસાદમાં નહાય ને છબછબિયા કરે ને. એ વર્ષોથી આ પરંપરા ચાલુ જ છે કે વરસાદની રાહ જોતા જ હોય, પશુ પક્ષી માણસો બધા જ વરસાદની રાહ જોતા હોય અને જયારે મેહુલો વરસે, મેહુલો ગરજે, ત્યારથી
1: આનંદ આવે,
0: આનંદ આનંદ થઈ જાય.
1: હા
0: જી.
1: મારે હવે એક મેડમ છે ને, મારી બાણી છે, એનું નામ કોમલ છે. બાણો આવે છે ને એટલે એની ખુશીમાં એક મારે ગીત સાંભળવું છે મેડમ. ફિલ્મ નું નામ છે આદમી ખીલો ના. રાત ઢલતી નથી પત્તા ખીલતા નહીં, મેરા મુન્ના બડા બડા સલોના હૈ. આ ગીત મારે મેડમ સાંભળવું.
0: જરૂર સંભળાવીએ.

0: नमस्कार, हेलो।
1: हेलो, नमस्कार।
0: हाँ जी बोलो।
1: जी हूँ मनोज ठाकुर, बात करूँ छू। तालुको सोई गाम जिलो वावतरा गाम मोरवाड़ा।
0: बोलो
1: કેમ છો બેન?
0: મજામાં? બસ એકદમ મજામાં.
1: ઇના બેન, તમે પછી મારો ફોન લાગ્યો છે. કેવો છે વરસાદ? સમજાજો, વરસાદ છે અમારા હજુ નથી થયો.
0: વાવણી લાયક વરસાદ પણ નથી થયો?
1: ના, બિલકુલ નથી. અત્યારે અમુક જગ્યાએ પડ્યો છે પણ અમારા અહીંયા સોઈગામ તાલુકામાં તો છે જ નહીં.
0: બરાબર બરાબર. બોલો, કયું ગીત સાંભળવું છે?
1: ઓહ, આશા રાખીએ કે વરસાદ પણ આવે અને વરસાદ આધારિત ગીત સાંભળવું છે. આજે ગમશે બાગી
0: સંભળાવીએ તમારી પસંદગીનું ગીત.
1: અને નામ લેવા માંગુ છું બેન. ઘરના સભ્યો છે રાજુભાઈ, પ્રિયાંશી, વિવા, નયનસી, એમાં જે અમારું આકાશવાણી ગ્રુપ છે એમાં છે ધીરજભાઈ રબારી, અબ્દુલ કાદર ખત્રી, વિકે પરમાર ગાંધીનગર થી, જીગ્નેશભાઈ ખારવા છે, અલ્પાબેન અંજાથી છે, કલ્પાબેન ઉપેજા છે, આ બધા મિત્રો મેં નિયમિત આપવા કાર્યક્રમ.

0: हेलो हेलो, नमस्कार।
1: हेलो हेलो।
0: हाँ जी
1: हाँ, हूँ सरसपुर निर्मलपुरा थी, ईश्वर भाई पटेल बोल।
0: बोलो ईश्वर भाई।
1: मजामा
0: एकदम मजामा ईश्वर भाई।
1: आज घना टाइम पर जब फोन लगाओ तो लागी हुए थे, बच्चे पढ़ाई करे तो लागत रहो दो।
0: બીજા શ્રોતાઓને પણ ચાન્સ આપે ને, શું કરો છો ઈશ્વરભાઈ?
1: હા, મારે તો પેલું ગાર્મેન્ટ નું ચાલે છે ને, મારે ગીત સાંભળવું હતું।
0: કયું?
1: આ પ્યાસા સાવન નું છે ને, મેઘા રે મેઘા।
0: જી,
1: ચાલુ થઈ ગયો છે, 2-3 દિવસ થી અહિયાં ચાલુ છે અમદાવાદ માં। ગામડે બી સારો થઈ ગયો છે, ગામડે વાવણી ક્લિયર થઈ ગઈ છે।
0: બરાબર છે, એટલે તમારું કોઈ ગામ છે ખરું?
1: હા, મારું ગામ છે ને, દેગામ ની આગળ છે, દેવકર ના મુવાડા ગામ છે મારું।
0: બરાબર, અને ત્યાં ખેતર છે તમારે?
1: હા, મારું ખેતર છે, અત્યારે ત્યાં હું ગામડે જ આવ્યો છું, મેં ફોન લગાવ્યો।
0: તો શું વાવ્યું છે?
1: અરે હજુ તો વાવવાનું છે, મગફળી કરવાની છે, 2 દિવસ પછી ચાલુ કરવાની છે।
0: બાકી મગફળી ઉપરાંત બીજું કઈ પાક લો છો, કઠોળ કે એવું કઈ?
1: હા, એ બી ચાલ લઈએ છે ને।
0: અચ્છા,
1: કઠોળ માં મગ છે, મઠ ચોરી થાય છે।
0: અને કેટલા લોકો ખેતરમાં કામ કરે છે?
1: કામ તો અમે અડધા ભાગે જ આપી દઈએ છીએ ત્યાંના ખેડૂતોને।
0: બરાબર,
1: અમે મૂળ અમદાવાદમાં રહીએ એટલે અમારી ખેતીવાડી છે, તો ત્યાં ગાડી આપી દઈએ। તો અત્યારે જો વરસાદ થયો હતો, ગામડે આવ્યા હતા, લાવો ચલો ટ્રાય કરીએ, જો લાગી જાય તો।
0: વાતાવરણ તો ખુબ સરસ હશે અત્યારે।
1: હા, ચાલશે, વાતાવરણ સારું છે, વાતાવરણ અમારે એ બધું વરસાદ નહોતો, 2 દિવસ થી અલગ થઈ ગયો।
0: ચાલો તમને સંભળાવીએ તમારી પસંદગીનું પ્યાસા સાવન ફિલ્મનું આ ગીત।

0: મિત્રો, આ ગીત સાથે જ આજનો ફોન ઇન કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આશા રાખું છું આજનો આ કાર્યક્રમ આપને ગમ્યો હશે, અને જો તમે પણ હેલો હેલો કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોવ તો દર સોમવારે સવારે 10 થી 11 વાગ્યા દરમિયાન અમને ફોન કરવાનું ભૂલતા નહીં. ફોન કરવા માટે અમારો નંબર નોંધી લેશો, 079-2754-2672, અને બીજો નંબર છે 079-2754-1942. આ નંબર પર ફોન કરો અને અમારી સાથે વાત કરો તો અમે સંભળાવીશું તમારી પસંદગીના ગીતો. તો મિત્રો, આપની રેડિયો સખી હિના મોદીને હવે આપો રજા. નમસ્કાર.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો.
1: આપકી બાતે આપકી આવાજ.
0: હેલો, આકાશવાણી
1: આપકી પસંદ આપકા અંદાજ.
3: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના, યેલો યેલો યે બાતે ડિરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
4: આજે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર બપોરના 11:45 થઈ રહી છે. પ્રસ્તુત છે 11 ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ.

ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, 2018માં સ્થાપિત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હવે નવી ઊંચાઈઓ સર કરી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આજથી ભારત ઇન્ડોનેશિયા ભાગીદારીનો એક સુવર્ણ અધ્યાય શરૂ થશે. ઇન્ડોનેશિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેનું સર્વોચ્ચ સન્માન બિન્તાંગ આદિપૂર્ણ ઓફ ઇન્ડોનેશિયા રિપબ્લિક એનાયત કર્યું. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે અનેક મહત્વપૂર્ણ સમજૂતી કરારોનું વિનિમય થયું. ભારત આવતીકાલથી કેરળના કોચીમાં શરૂ થનાર 2 દિવસીય બ્રિક્સ મહિલા મંત્રીસ્તરીય બેઠકનું આયોજન કરશે. રાજસ્થાનના જયપુરમાં એક ટ્રક રેલિંગ સાથે અથડાતા 3 બાળકો

લોકોના મોત અને બે લોકો ઘાયલ. જમ્મુ કાશ્મીરના ડોડામાં અચાનક પૂર આવતા અનેક બાંધકામો અને વાહનોને નુકસાન. ભારે પૂરના લીધે સાવરકુંડલા અમરેલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારે નુકસાન થતા વાહન વ્યવહાર બંધ. દાદરા અને નગર હવેલીમાં આભ ફાટ્યું. બે કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબકતા દમણગંગા નદી બે કાંઠે. તાપી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વ્યારા, ડોલવણ, વાલોડ અને સોનગઢ તાલુકાના 26 માર્ગ બંધ હાલતમાં. ભારે વરસાદના પગલે ટ્રેન વ્યવહાર પર અસર. રેલવે તંત્ર અને વલસાડના સાંસદ ધવલ પટેલે મુસાફરો માટે વિશેષ વ્યવસ્થા કરી. દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદ વરસતા રેલવે વ્યવહાર ખોરવાતા કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી તો કેટલીક ટૂંકાવવામાં આવી. આજથી પોરબંદર સૌરાષ્ટ્ર આઝમગઢ એક્સપ્રેસ, બાંદ્રા હિસાર એક્સપ્રેસ, બાંદ્રા જયપુર એક્સપ્રેસ, બાંદ્રા જામનગર, સુરત બાંદ્રા અને સુરત વિરાર અને દહાણુ મેમુ ટ્રેનને રદ કરવામાં આવી. ફૂટબોલમાં બેલ્જિયમે અમેરિકાને 4-1 હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે 5 મેચની શ્રેણીની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓનો છઠ્ઠો સમૂહ આજે વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના થયો. ચીનના હુઆંગગાંગમાં મોટા વાવાઝોડાને કારણે વ્યાપક વિનાશ અને નુકસાન બાદ અનેક લોકોના મોતની આશંકા. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આજે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર બપોરના 12 વાગીને 2 મિનિટ થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

માધવ રામાનુજની રચના આપ સાંભળી રહ્યા હતા કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં. મિતાલી સિંહ ભૂપિન્દરસિંહને સાંભળીએ. રચના છે તુષાર શુક્લની.

ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયારું.

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપ થી. વાહ, વસાણો. અજાણ્યા એપ થી બચો.
1: આરબીઆઈ કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
2: નમસ્તે બહેનો. નમસ્તે ધારાબેન.
3: નમસ્તે બહેનો. નમસ્તે જીજ્ઞાબેન.
2: ધારાબેન, આપણે બહેનોને કહીએ કે આંખમાં એકાદ સપનું આજ સત્તર વાવીએ, કાલને અજવાળવી છે, કંઈક નક્કર વાવીએ.
3: હું મટીને તું મટીને થઈ શકીશું આપણે, શક્યતાઓ પૂરતી છે, એક અવસર વાવીએ.
2: એમ ઘરડા ઘર તણો વિસ્તાર પણ અટકી શકે, બસ ઉછરતી પેઢીઓમાં ક્યાંક આદર વાવીએ.
3: એક સાચા સ્મિતથી દુનિયા જીવાતી હોય છે. બોલ, શાને આંસુઓ પીડા કે ઘડતર વાવીએ?
2: પાક લણવો છે હવે કરુણા તણો, સમજણ તણો, માનવીના મૂળમાં પહોંચીને ઈશ્વર વાવીએ.
3: વારસામાં જો કવિતા કેટલી સધ્ધર મળી, નવ કવિનો શબ્દ થઈ જઈએ ને નવતર વાવીએ.
2: ક્યાં વધારે પામવાની કોઈ ઈચ્છા રાખીએ, એકમાંથી બસ અઢી થઈ જાય અક્ષર વાવીએ.
3: તો એવા અઢી અક્ષરનો આપણા વચ્ચેનો જીજ્ઞાબેન સંબંધ છે, પ્રેમનો. આપણા વચ્ચેનો અને સહિર કાર્યક્રમ સાંભળતી બહેનો વચ્ચેનો સંબંધ.
2: અને આ જે પ્રેમનો સંબંધ છે ને, અને બહેનો, આ પ્રેમનો સંબંધ છે ને, એ એકદમ પારદર્શક છે.
3: કે જ્યાં અમે તમારી સાથે અને તમે અમારી સાથે લાગણીની પરસ્પર વહેંચણી કોઈ જાતના સંકોચ વિના કરો છો, અને એ જ તો સાચો સંબંધ કહેવાય.
2: અને જ્યારે આવા પ્રેમના સંબંધની વાત થતી હોય ને, ત્યારે કંઈક આવું ગણગણવાનું પણ મન થઈ જાય. હો તારાબેન.

0: બહેનો, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં નારીની પૂજા થાય છે ને ત્યાં દેવતાઓનો વાસ છે એવું કહેવાય છે. પણ ધારાબેન, આપણે એમ કહીએ તો કે જ્યાં નારી અને તેની આસપાસની સ્વચ્છતા હોય છે ને ત્યાં જ લક્ષ્મીનો વાસ હોય છે.
1: હા હો જીજ્ઞાબેન, એકદમ સાચી વાત. આપણે ઘરની લક્ષ્મી કહેવાઈએ. સવારથી સાંજ સુધી આપણે ઘરને ચમકાવવા કેટલી મહેનત કરીએ છીએ. પણ આજે આપણે વાત એ કરવાની છે કે આ સ્વચ્છતા માત્ર ઘરના ઉંબરા સુધી સીમિત ન રાખીએ અને એને આપણી એક આદત બનાવીએ.
0: જુઓ બહેનો, રસોડું છે ને એ આપણી ઔષધશાળા છે. જો ત્યાં આપણે સ્વચ્છતા રાખીશું ને તો હોસ્પિટલના ખર્ચમાંથી આપોઆપ બચી શકીશું.
1: અને આપણે એમ થાય કે રસોડું તો આપણું સ્વચ્છ જ હોય છે, પણ એમાં ઘણી બધી એવી નાની નાની બાબતો હોય છે કે જે આપણે ધ્યાનમાં લેવા જેવી હોય છે. એવી જ એક નાની બાબતની વાત કરીએ ને તો એ છે વાસણ ધોવાના આપણા સ્ક્રબર. દર અઠવાડિયે આપણે એને ખરેખર ગરમ પાણીમાં સાફ કરીને બદલવા જોઈએ. તમને એમ થાય કે સ્ક્રબરમાં શું હતું, પણ એ સ્ક્રબરમાં પણ થોડો થોડો એઠવાડ રહી જતો હોય ને એ અઠવાડિયે કે 10 દિવસે એમાંથી સૂક્ષ્મ બેક્ટેરિયા અને વાયરસનું સર્જન કરે અને જે આપણા વાસણમાં લાગી શકે અને વાસણ દ્વારા આપણા શરીર સુધી પણ પહોંચી શકે.
0: એવી જ રીતે બહેનો, રસોડાના પ્લેટફોર્મ પર પણ એઠવાડ ન રહેવા દો. જો રસોડામાં પ્લેટફોર્મ છે ને એ મહત્વનો વિભાગ છે. જો ત્યાં કોઈક એઠવાડ હોય, ગંદકી હોય, તો ત્યાં નાના નાના સૂક્ષ્મ બેક્ટેરિયાઓ થતા હોય, જીવાત થતી હોય, તો જો એ પ્લેટફોર્મ ગંદુ હોય ને તો આ બધા બેક્ટેરિયા એના પર મારો કરે છે અને એનું ઘર બની જાય છે. એટલે સૌથી મહત્વની વાત કે રસોડાનું પ્લેટફોર્મ તમે એકદમ ચોખ્ખું રાખો.
1: કારણ કે આપણે આપણા ઘરના વાલા એવા સ્વજનોની દરેકની પ્રિય વસ્તુઓ બનાવવી હોય તો પ્લેટફોર્મ ઉપર જ બધી વસ્તુઓ બનાવી અને ત્યાં જ આપણે મૂકીએ પણ ખરા. એટલે કહેવાનો મતલબ કે જ્યાં આપણે આપણા શરીરમાં જે ખોરાક જાય છે એ મૂકવાની જગ્યા એ પ્લેટફોર્મ છે, એ અગત્યનો ભાગ છે. જો એ ચોખ્ખું ન હોય અને ત્યાં જીવાત ફરતી હોય તો એ

0: એમાં પણ જવાની જ.
1: બહેનો, આપણે ઘણીવાર ઘર સાફ કરીને કચરો પણ શેરીમાં નાખી દઈએ છીએ, પણ જો બહેનો, જો શેરી ગંદી હોય તો ત્યાંથી માખી અને મચ્છર ઉડીને પાછા આપણા ઘરમાં જ આવવાના છે. એટલે આપણે મારું ઘર નહીં પણ મારું ગામ સ્વચ્છ હોય એવો અભિગમ રાખીએ. અને જો આપણે એવો અભિગમ રાખીશું ને, તો જેમ મારું ઘર સ્વચ્છ રહેશે, મારો મહોલ્લો સ્વચ્છ રહેશે, મારું ગામ સ્વચ્છ રહેશે, તો આપોઆપ આપણું રાજ્ય અને રાષ્ટ્ર પણ સ્વચ્છ રહેશે.
0: અને એટલે જ કોઈએ કહ્યું છે ને કે ઘરનો ઉંમરો ત્યારે જ દીપે જ્યારે આંગણું સાફ હોય.
1: અને નારીની શોભા ત્યારે જ વધે જ્યારે સ્વચ્છતા એનો સ્વભાવ હોય.
0: અને આમે કચરો ડબ્બામાં નાખવું ને એ એક જાતનું મેનર પણ છે. આપણે મોટી મોટી મેનરની વાતો કરીએ પણ હાલતે ચાલતે ક્યાંય બારે પબ્લિક પ્લેસ ઉપર પણ જાહેર સ્થળોએ જતા હોઈએ ત્યારે નાસ્તાના પાઉચ હોય, પાણીના પાઉચ હોય, એ બધું આપણે હાલતા જઈએ અને રસ્તે ફેંકતા જઈએ છીએ. તો આ ટેવ પણ બહુ કહેવાતી નાનકડી છે પણ અસર ખૂબ મોટી છોડીને જાય છે.
1: તો બહેનો, આજે અમે તમારા માટે એવો જ સરસ મજાનો વાર્તાલાપ લઈને ઉપસ્થિત થયા છીએ.
0: સ્વચ્છતાનો સાથ, પ્રગતિનો હાથ, અને આ વાર્તાલાપ આપી રહ્યા છે ઉષા ઠક્કર.
2: નમસ્તે બહેનો, આપણા જીવનમાં સ્વચ્છતાનું ઘણું મહત્વ છે. જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા, જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા, જ્યાં સ્વચ્છતા ત્યાં દિવ્યતા, જ્યાં સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી. આ સૂત્રો આપણે જીવનમાં વણી લેવો જોઈએ. ગાંધીજીએ તો આગળ વધીને જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવું સૂત્ર આપ્યું છે. શરીરની તંદુરસ્તી માટે શરીરની સ્વચ્છતા ખૂબ જરૂરી છે. આપણે હાથ પગ આંખ મન નાક નળી વાળ દાંત ચામડી વગેરે અંગોની સફાઈ જરૂરી છે. આપણા કપડાં સ્વચ્છ અને શરીર સ્વસ્થ રાખે છે. આથી આપણું શરીર તાજગી અનુભવે છે અને ઉત્સાહમાં વધારો થાય છે. જાહેર આરોગ્ય જેવા કે ઘર મહોલ્લાની નિયમિત સફાઈ રાખવી જોઈએ. ઘર સુંદર હોય અને રાસ રસેલું હોય, પરંતુ જો તે ઘરને સ્વચ્છ રાખવામાં ન આવે તો જેવું જોઈએ તેવું સુંદર અને આકર્ષક દેખાતું નથી. ઘરની આસપાસનો વિસ્તાર પણ સ્વચ્છ હોવો જોઈએ. ક્યાંય ગંદકી કે કચરો નાખવો નહીં. કચરામાં ઢગલા ન થવા દેવા જોઈએ. કચરાના ઢગલામાંથી દુર્ગંધ પ્રસરે છે અને જંતુઓ દરેક જગ્યાએ રોગચાળો ફેલાય છે. આ રોગચાળો આપણને નુકસાન કરે છે. તે પહેલાં કચરો કચરા ટોપલીમાં નાખવાની આદત રાખી. આપણો દેશ ગામડાનો બનેલો છે. લોકોમાં કેળવણીનો અભાવ જોવા મળે છે અને પરિણામે ગંદકીનો પાર નથી હોતો. લોકોના ઘર આંગણામાં જ ઉકરડા બની જાય છે. લોકો ખુલ્લામાં કુદરતી હાજતે જાય છે, તેથી માખી અને મચ્છરનો બેસુમાર ઉપદ્રવ થાય છે. લોકો ગમે ત્યાં થૂકે છે અને પોતાનું નાક સાફ કરે છે. આથી ગામડાના લોકો અને રોગના ભોગ બની જાય છે. શહેરોમાં અને ચાલીઓમાં અને પોળોમાં લગભગ દરેક જગ્યાએ આવી જ પરિસ્થિતિ પ્રવર્તે છે. મહાત્મા ગાંધીજીએ સફાઈને ખૂબ જ મહત્વ આપ્યું હતું. તેમણે આશ્રમવાસીઓને સ્વચ્છતાના પાઠ શીખવ્યા હતા. આથી આશ્રમવાસીઓ રોજ સવારે સફાઈ કામ કરતા. એમની સાથે ગાંધીજી પણ સફાઈમાં જોડાઈ જતા. કેટલીક શાળાઓમાં શિક્ષણ કાર્યની શરૂઆતમાં સફાઈ કાર્યક્રમ રાખવામાં આવે છે. નઈ તાલીમ સે શરૂ હોતી હૈ, આછી બુનિયાદીનું શિક્ષણનું સૂત્ર. વળી શ્રામ શિબિરો અને સામૂહિક સફાઈ એ આપણી આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાનો મહાન યજ્ઞ છે. આ યજ્ઞ કાર્યમાં સૌ જોડાય અને બીજાને પણ પ્રેરિત કરીએ. સ્વચ્છતા એ મહાન અભિયાન. સ્વચ્છતા મેં દીજીએ અપના યોગદાન. સ્વચ્છતા જાળવવાની જવાબદારી ગ્રામ પંચાયતની શહેરોમાં શુદ્રાયની હોય છે. સાથે પ્રવૃત્તિમાં લોકોનો સાથ સહકાર એટલો જ જરૂરી છે. કરો ન કિસી કા ઇંતજાર, દેશ હૈ સબકા બઢાઓ સ્વચ્છતા અભિયાન. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા અભિયાન ગાંધી જયંતિ એટલે કે 2 ઓક્ટોબર 2014 સ્વચ્છતા અભિયાન અને જાહેર રસ્તામાં કચરો ફેંકો નહીં, થૂક થૂકદાનીમાં નાખવું, તળાવમાં કચરો ફેંકવો નહીં, પોતાના સંતાનોને નાનપણથી સ્વચ્છતાના પાઠ ભણાવવા જોઈએ, બાળકોને ડસ્ટબિનનો ઉપયોગ કરતા શીખવવો જોઈએ. અને આમ પણ આપણે આપણી ધરતી માતાને સ્વર્ગથી અધિક માનીએ છીએ ત્યારે એને ગંદકીથી મુક્ત કરવાની જવાબદારી આપણી જ છે. આપણી ભારતીય સંસ્કૃતિ હંમેશા સ્વચ્છના ગુણગાન ગાયા છે. એ એક જવાબદારી શેરી તરીકે આપણા માત્ર ઘરમાં જ નહીં

પણ આપણા આજુબાજુ, આપણા ફળિયામાં, શહેરના જાહેર રસ્તાઓ, જાહેર સ્થળોમાં સ્વચ્છતા જાળવી રાખવાના પ્રયત્ન કરી લોકોને સામેલ કરીએ. આપણે આપણા ઘરના બહારના વાતાવરણમાં સાથે શું લેવા દેવા, સ્વચ્છતાની બાબતમાં આ વિચાર બિલકુલ ખોટો છે. જેમ કે ચૂલામાં સળગતા લાકડાનો છેવટનો ભાગ પોતાને સળગ્યા વિના માને પણ તે સળગ્યા વગર રહેતો નથી. જેવું છે તમારા ઘરની બહાર પણ જો સ્વચ્છતા નહીં હોય તેની માઠી અસર તમારા આરોગ્ય પર ચોક્કસ થવાની. એટલે આપણે જ્યારે પણ કોઈ જાહેર સ્થળે જતા આવતા હોય ત્યારે તેની સ્વચ્છતાનો પણ પૂરેપૂરો ખ્યાલ રાખવો જરૂરી છે. આપણે જોઈએ છીએ કે મોટે ભાગે જાહેર સ્થળો જેવા કે બાગ બગીચા, બસ સ્ટેશન, સરકારી હોસ્પિટલ વગેરે ગંદકીથી ઉભરાતા હોય છે. ત્યાં સ્વચ્છતાનું સામ્રાજ્ય જોવા મળે છે. આપણે એવું માની લઈએ છીએ કે જાહેર સ્થળોની જવાબદારી સરકારની પણ આપણી માન્યતા ખોટી છે. એ જવાબદાર નાગરિક તરીકે આપણે વર્તીએ તો આવા સ્થળોને સ્વચ્છ જરૂરી બનાવી શકાય છે. સવાલ છે સંકલ્પનો. એની શરૂઆત આપણાથી જ થવી જોઈએ. પોતે જ આપણા ચોકીદાર બનીએ. એ તો સ્વચ્છતા માટે બીજા તરફ જોવું નહીં પડે. આપણી માન્યતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સ્વચ્છ ભારતનું સ્વપ્ન જોયું છે. એમના સ્વપ્નને ભારતવાસીઓએ સાકાર કરવાનું છે. એ એક ભારતવાસીનો ધર્મ શું છે, આપણી ફરજ શું છે, તેનો વિચાર આપણા બધા એટલે કે નાના મોટાએ સૌએ કરવો જોઈએ. સ્વચ્છ રીત ભાત આપણા સ્વસ્થ જીવન માટે ખૂબ જ જરૂરી છે. સ્વચ્છતા મેં રખીએ ધ્યાન, સ્વચ્છતા એ દેશ બનેગા મહાન. સ્કૂલ અને કોલેજમાં સ્વચ્છતા પર વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આજના દિવસોમાં એ એક ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. કારણ કે આપણી જનસંખ્યા સ્વચ્છતાના અભાવમાં બીમારીના કારણે રોજ બરોજ પરેશાન થઈ રહી છે. એટલા માટે જ આપણે જીવન પ્રદાન કરવા માટે આપણે સૌએ સાથે મળીને સ્વચ્છતા તરફ પગલું માંડવું જોઈએ. સ્વચ્છતા આપણને માનસિક, શારીરિક અને સામૂહિક અને બૌદ્ધિક રીતથી સ્વસ્થ બનાવે છે. સામાન્ય રીતે આપણે સૌએ એક બાબતનો નજરે ચડી જ હશે કે આપણા મમ્મી દાદી પૂજા કરતા પહેલા સ્નાન કરી સ્વચ્છ થઈ સ્વચ્છ કપડાં પહેરીને પછી ઘરમાં ઝાડુ પોતું કરીને પછી પૂજા કરવા બેસે છે, જેથી ભગવાન પણ રાજી રહે છે, જેથી આપણા ખરાબ વિચાર ખરાબ ઈચ્છાનો નાશ થાય છે. કારણ કે તન પાવન તો મન પાવન. સ્વચ્છ અને આરોગ્ય વિશે આવી ગંભીર જાગૃતિ બહેનો રાખે તો ખરેખર ખૂબ જ સુંદર પરિણામો જોવા મળે. અને આમ પણ જો દેશને સમૃદ્ધિ બનાવશે તો તેમાં બહેનોનું મોટું યોગદાન પણ જરૂરી જ છે. જ્યાં બહેનો આગળ આવી છે ત્યાં દેશ પ્રગતિ જરૂરથી કરી શકશે. આપણી સરકાર ટીવી, રેડિયો અને વર્તમાન પત્રો જેવા માધ્યમો દ્વારા જેવા લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયત્નો કરે છે, સાથે સાથે સ્વચ્છતા જાળવવાના અંગે સામેલ કરવો જરૂરી બની જાય. સફાઈ ઝુંબેશ દ્વારા પણ લોક જાગૃતિ લાવી શકાય છે. ઠેર ઠેર સ્વચ્છતા વિશે સુંદર સૂત્રો લખીને જાગૃતિનું કામ કરી શકાય છે. સ્વચ્છતાનું ધ્યાન રાખશું તો આપણું ઘર, ગામ, શહેર, આપણું પર્યાવરણ તેમજ આપણો દેશ સ્વચ્છ બનશે. અને આપણે સ્વસ્થ રહીશું તો આવતી પેઢી સ્વચ્છ અને સદ્ધર બનશે અને એને કોઈ શંકાને સ્થાન નથી. આપણે ભારતીય થઈને ભારતને સ્વચ્છ રાખવા માટે શપથ લેવા જોઈએ કે ન તો આપણે ગંદકી ફેલાવશું કે ન તો કોઈને કરવા દેશું. આપણા જીવનમાં સાદગી, સંયમ, નીતિ અને ઉદ્યમની સાથે સાથે સ્વચ્છતાનો પણ સમાવેશ થાય તો એનાથી રૂડું બીજું શું હોઈ શકે. સ્વચ્છતારૂપી દીવો અસ્વચ્છતારૂપી અંધકારને દૂર કરશે. આ શ્રદ્ધાને અપનાવી તેને આપણા જીવનમાં દ્રઢ કરીએ અને એ પ્રમાણે વર્તીશું તો આવતીકાલનો સૂરજ સ્વચ્છતાની એક નવી કલ્પનાને સાકાર કરવામાં સફળ બનશે. ચાલો આપણે સંકલ્પ કરીએ, આપણા ભારત દેશને સ્વચ્છ બનાવીએ એવો સંકલ્પ કરીએ કે આપણો ભારત દેશને સ્વચ્છ અને સમૃદ્ધ બનાવવા માટે પૂરેપૂરું યોગદાન આપીએ. અહીં મને એક પંક્તિ યાદ આવે છે. સ્વચ્છતાને લઈ ચલો મંજિલ કિનારે, ખડો છે દેશ આખો થઈ પડખે તમારે.

0: બહેનો, હમણાં જ આપે માહિતીસભર વાર્તાલાપ સાંભળ્યો, સ્વચ્છતાનો સાથ પ્રગતિનો હાથ,
1: અને આ વાર્તાલાપ આપી રહ્યા હતા ઉષા ઠક્કર.
0: તો બહેનો, આપણે એટલું ચોક્કસથી નક્કી કરીએ કે આપણા ઘરના નાના નાના પ્રસંગોમાં આપણે જેટલી મહેનત કરીએ છીએ ને, તો આ સ્વચ્છતા અભિયાનમાં પણ એક ઉત્સવની જેમ મહેનત કરીએ. જેમ તહેવારોમાં ઘરને સજાવીએ છીએ, સાફ કરીએ છીએ, તેવી જ રીતે આપણા મનને અને વાતાવરણને દરરોજ સાફ રાખીએ.
1: અને આમે બહેનો, સ્ત્રીઓ તો ઘરની મહારાણી કહેવાય. સવારે ઉઠીને પહેલું કામ શું કરે? સાવરણી પકડવાનું. અને આપણે ક્યારેય વિચાર્યું છે કે આ સાવરણીમાં કેટલી શક્તિ છે? એ માત્ર આપણા ઘરની ધૂળ નથી સાફ કરતી, પણ આપણા પરિવારનું નસીબ અને સ્વાસ્થ્ય પણ સાફ રાખે છે. અને એટલે જ તો આપણા સંપ્રદાયમાં સાવરણીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. કેમ કે સ્વચ્છતા રાખવી હોય તો એની શરૂઆત સાવરણીથી જ કરવી પડે.
0: એટલે બહેનો, આપણે જેમ દિવાળી આવે ને ત્યારે જ ઘર સાફ કરીએ, એના બદલે દરરોજ ઘરના ખૂણે ખૂણા સાફ કરીએ તો ઘર એકદમ ચોખ્ખું ચણક થઈ જશે. અને આવું ચોખ્ખું ઘર જોવું કોને ન ગમે? જો આપણે થોડું પણ ધ્યાન રાખીશું ને તો બીમારીના ખાટલા આપણા ઘરે ક્યારેય નહીં આવે.
1: અને આવી સરસ મજાની વાતો હજી પણ કરશું, પણ એ પહેલા થઈ જાય એવું જ સરસ મજાનું ગીત.

0: આપણે બપોરથી ભેગા થયેલા હવારથી. તમારું નામ તો કયો?
1: આમ તો બધાય મન લાલો જ કે.
0: હે, એલા મારું નામે લાલો હે.
2: પરવા ઉડે એ દિશે મન રાતારે ના જાવું, નથી ત્યાં એ મારો તારો નથી સારી.

0: બહેનો, સુંદરતાથી વધીને ચારિત્ર્ય છે,
1: પ્રેમથી વધીને ત્યાગ છે,
0: ધન દોલતથી વધીને માનવતા છે,
1: પણ સુંદર સંબંધોથી વધીને આ દુનિયામાં કંઈ જ નથી.
0: તો આપણી વચ્ચેના આ સંબંધોને નિભાવવા માટે ફરી મળીશું આપના માનીતા કાર્યક્રમ સહિયરમાં
1: આવતા મંગળવારે બરાબર બપોરે 12:30 વાગે.
0: તો ત્યાં સુધી આવજો બહેનો, આવજો જીજ્ઞાબેન,
1: આવજો બહેનો, આવજો ધારાબેન.

આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય બેઠક દરમિયાન સંરક્ષણ, સુરક્ષા અને દરિયાઈ ક્ષેત્રમાં સમજૂતી સન્માન બિંતાંગ આદિ પૂર્ણાથી સન્માનિત. આજીવન કેદની સજા. નીચલી કોર્ટના ચુકાદાને ગુજરાત રાખ્યો. છઠ્ઠું

આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન સંરક્ષણ, સુરક્ષા અને દરિયાઈ ક્ષેત્રમાં સમજૂતીના કરાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ

0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન સંરક્ષણ સુરક્ષા અને દરિયાઈ ક્ષેત્રમાં સમજૂતીના કરાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન બિન્તાંગ આદિપૂર્ણાથી સન્માનિત. ગુજરાતના અમદાવાદમાં થયેલા 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં 38ને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજાના નીચલી કોર્ટના ચુકાદાને ગુજરાત હાઇકોર્ટે યથાવત રાખ્યો. અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓનું છઠ્ઠું જૂથ આજે વહેલી સવારે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આંદોલન કરી રહેલા નાગરિકોએ પાકિસ્તાન સરકારને માંગણીઓ પૂરી કરવા 9 જુલાઈ સુધીની મુદત આપી. અને ફિફા વિશ્વકપમાં અમેરિકાને હરાવીને બેલ્જિયમનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જકાર્તામાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબાન્ટ્યો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી હતી. દ્વિપક્ષીય સંબંધોને વધુ સુદૃઢ બનાવવા વિવિધ ક્ષેત્રોમાં બંને દેશોએ સમજૂતી કરાર કર્યા હતા. દ્વિપક્ષીય વાટાઘાટો બાદ સંયુક્ત નિવેદનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વધતા પરસ્પર વિશ્વાસથી સંરક્ષણ સુરક્ષા અને દરિયાઈ ક્ષેત્રમાં સહયોગ મજબૂત બન્યો છે. બંને દેશો સંરક્ષણ આદાનપ્રદાન, આપત્તિ વ્યવસ્થાપન, સહયોગ અને ઔદ્યોગિક સહયોગને વિસ્તૃત કરવા સંમત થયા છે.
1: भारत और इंडोनेशिया के लिए गरीबी को परास्त करना और अपने नागरिकों तक कल्याणकारी योजनाओं का लाभ पहुंचाना सर्वोच्च प्राथमिकता है. हमने इंडोनेशिया के साथ अपनी मिड डे मील स्कीम और पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम के सॉल्यूशंस साझा किए हैं. अब हम इस सहयोग को नेक्स्ट लेवल पर लेकर जा रहे हैं.
0: શ્રી મોદીએ કહ્યું કે ભાગીદારી વિકાસ, સુરક્ષા, ટેકનોલોજી, સંસ્કૃતિ અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહી છે. દ્વિપક્ષીય સંબંધોના ભવિષ્યમાં વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે ભારત ઇન્ડોનેશિયા ભાગીદારીમાં આજથી એક નવો સુવર્ણ અધ્યાય શરૂ થશે.
1: આજ હમને ડિફેન્સ એક્સચેન્જ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓર ઇન્ડસ્ટ્રીયલ સહયોગ બઢાને પર સહમતિ બનાવી. અબ હમ દોનો દેશો કે કોસ્ટગાર્ડ હિન્દ મહાસાગર મેં મેરીટાઇમ સેફ્ટી ઓર સિક્યુરિટી કે લીએ મિલકર કામ કરેંગે. દો કરીબી મેરીટાઇમ દેશ હોને કે નાતે હમને બ્લુ ઇકોનોમી, પોર્ટ ડેવલપમેન્ટ ઓર મેરીટાઇમ ટ્રેડ મેં આપસી સહયોગ બઢાને કા ભાઈ નિર્ણય લિયા હૈ.
0: પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે ભારતની ઉચ્ચ ગુણવત્તાવાળી અને સસ્તી દવાઓ ઇન્ડોનેશિયાના લોકો માટે વધુ સરળતાથી ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું કે ભારતમાં વિકસિત ઘઉંના બીજનો પુરવઠો ઇન્ડોનેશિયાની ખાદ્ય સુરક્ષાને મજબૂત બનાવશે. શ્રી મોદીએ કહ્યું કે બંને દેશોની કંપનીઓ સ્ટેનસેલ સ્ટીલ અને દુર્લભ પૃથ્વી ચુંબકમાં નવી ભાગીદારી શરૂ કરી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતનું યુપીઆઈ ટૂંક સમયમાં ઇન્ડોનેશિયાની ચૂકવણી પ્રણાલી સાથે સંકલિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજે ઇસ્તાના મેરડેકામાં એક ઔપચારિક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ પ્રબોવો સુબાન્ટ્યોએ ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન બિન્તાંગ આદિપૂર્ણાથી સન્માનિત કર્યા. અગાઉ પ્રધાનમંત્રી મોદીનું રાષ્ટ્રપતિ મહેલ ઇસ્તાના મેરડેકામાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં બંને દેશોના ધ્વજ લહેરાવતા બાળકો દ્વારા તેમનું અને રાષ્ટ્રપતિ પ્રબોવો સુબાન્ટ્યોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સન્માન ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત અને ઐતિહાસિક મિત્રતાને ગાઢ બનાવવામાં પ્રધાનમંત્રી મોદીના યોગદાનને દર્શાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સન્માન બદલ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિનો આભાર માન્યો.
1: अपने मित्र प्रेसिडेंट प्रबोवो को उनका हृदय से आभार व्यक्त करता हूं और आज उनके आत्मीयता भरे निमंत्रण पर इंडोनेशिया की यात्रा करते हुए मुझे बहुत खुशी हो रही है. आज सुबह मुझे आदर के साथ इंडोनेशिया का सर्वोच्च सम्मान दिया गया है. ये सम्मान कोटि कोटि भारतवासियों का है, ઇન્ડોનેશિયા કે લોકો કી ભાવનાઓ કા હૈ.
0: વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બિન્તાંગ આદિપૂર્ણા ઓફ ધી રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયા મેડલ ઓફ ઓનર એનાયત થવો એ બધા ભારતીયો માટે ખૂબ જ ગર્વની વાત છે. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે આ એવોર્ડ ભારતની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી તેમજ ભારત આસિયાન સંબંધોને મજબૂત બનાવવા માટેના પ્રધાનમંત્રી મોદીના સતત પ્રયાસોનો પુરાવો છે. 1959માં સ્થાપિત બિન્તાંગ આદિપૂર્ણા ઓફ ધી રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયા એ વ્યક્તિઓને એનાયત કરવામાં આવે છે, જેમણે ઇન્ડોનેશિયા પ્રજાસત્તાકની એકતા, સાતત્ય અને સમૃદ્ધિ માટે ઉત્કૃષ્ટ સેવા આપી છે.

0: ભાષાનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABD ને ફોલો કરશો. ગુજરાતના અમદાવાદમાં થયેલા વર્ષ 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં 38 દોષિતોને ફાંસી અને 11 આરોપીઓને આજીવન કેદની સજા ગુજરાત હાઇકોર્ટે યથાવત રાખી છે. આ વિસ્ફોટોમાં 56 લોકોના મોત થયા હતા. બોમ્બ બ્લાસ્ટ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી વિશેષ અદાલતે 38 દોષિતોને ફાંસીની સજા કરી હતી, જ્યારે 11 દોષિતોને આજીવન કારાવાસની સજા આપી હતી. ફાંસી પામેલા દોષિતોને ફાંસી આપવા હાઇકોર્ટની મંજૂરીની જરૂર હોય છે, જેથી રાજ્ય સરકારે વર્ષ 2022માં હાઇકોર્ટમાં સજાની મંજૂરી માટે અરજી કરી હતી. તો સજા પામેલા દોષિતોએ વિશેષ ટ્રાયલ કોર્ટના ચુકાદા સામે અપીલ દાખલ કરી હતી. આ સજાના કેસમાં વર્ષ 2025થી હાઇકોર્ટની ડબલ જજની બેન્ચ સમક્ષ દરરોજ સુનાવણી થતી હતી. હાઇકોર્ટે આજે ચુકાદો આપતા વિશેષ ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે. દોષિતોની અપીલ ફગાવી છે. ગુજરાત હાઇકોર્ટે મૃતકોના પરિજનોને 10 લાખ, ગંભીર ઘાયલોને 5 લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તોને 1 લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો છે. 31 માર્ચ 2027 સુધીમાં અસરગ્રસ્તોને વળતર ચૂકવવા પણ વડી અદાલતે સરકારને જણાવ્યું છે. હાઇકોર્ટના હુકમ સામે દોષિતો સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે. અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓનો 6ઠો જથ્થો આજે વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના થયો છે. આકાશવાણી જમ્મુથી સંવાદદાતાના અહેવાલ મુજબ કુલ 8,815 યાત્રાળુઓ કાશ્મીરમાં અમરનાથ યાત્રા માટે રવાના થયા હતા. કુલ 3,989 યાત્રાળુઓ બાલતાલ રૂટ માટે, જ્યારે 4,826 યાત્રાળુઓ પહેલગામ રૂટ માટે રવાના થયા હતા. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં વધતા જતા રાજકીય તણાવ વચ્ચે જમ્મુ અને કાશ્મીર યુનાઇટેડ આવામી એક્શન કમિટીએ ઇસ્લામાબાદ સરકારને 48 કલાકનો સમય આપ્યો છે અને જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો 9 જુલાઈએ કડક અને નિર્ણાયક પ્રતિક્રિયા આપવાની ચીમકી આપી છે. એક ઔપચારિક જાહેરાતમાં સમિતિએ જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમની બધી માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમનો ધરણા વિરોધ અનિશ્ચિત સમય માટે ચાલુ રહેશે. સમિતિએ પીઓકેના રહેવાસીઓ અને કાશ્મીરી સમુદાયના સભ્યોને 9 જુલાઈના રોજ વિરોધમાં ભાગ લેવા હાકલ કરી છે. પાકિસ્તાને આતંકવાદ વિરોધી કાયદા હેઠળ સંયુક્ત આવામી એક્શન કમિટી પર પ્રતિબંધ મૂક્યો, ત્યારથી વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા છે. વિરોધ પ્રદર્શનના આયોજકોનો આરોપ છે કે 600થી વધુ કાર્યકરો અને રાજકીય નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. ભારતીય નૌકાદળ 11 જુલાઈના રોજ વિશાખાપટ્ટનમમાં 6ઠું સ્વદેશી રીતે નિર્મિત સ્ટીલ્થ ફ્રિગેટ મહેન્દ્રગીરી યુદ્ધ જહાજ કાર્યરત કરશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે સ્ટીલ્થ ફ્રિગેટ ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા આંતરિક રીતે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: रक्षा मंत्रालय ने बताया कि इस स्टील्थ फ्रिगेट को भारतीय नौसेना के युद्धपोत डिजाइन ब्यूरो द्वारा आंतरिक रूप से डिजाइन किया गया है. इस जहाज का नाम पूर्वी घाट की भव्य महेंद्रगिरी पर्वत श्रृंखला के नाम पर रखा गया है. मंत्रालय ने कहा कि यह जहाज लचीलेपन, शक्ति और अटूट संकल्प का प्रतीक है. महेंद्रगिरी जहाज अब एक विशिष्ट विरासत बनने और भारत के समुद्री इतिहास में एक और गौरवशाली अध्याय जोड़ने के लिए तैयार है. यह जहाज आधुनिक संयुक्त डीजल या गैस प्रणोदन प्रणाली से संचालित है. यह इसे समुद्री अभियानों के पूरे स्पेक्ट्रम में असाधारण मजबूती के साथ उच्च गति संचालन करने में सक्षम बनाता है. अनुपम की रिपोर्ट के साथ समाचार कक्ष से कृष्णकांत.
0: ફિફા વિશ્વકપમાં બેલ્જિયમે સિએટલમાં રાઉન્ડ ઓફ 16 મેચમાં અમેરિકાને 4-1થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. બેલ્જિયમ હવે શુક્રવારે ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનનો સામનો કરશે. આ પહેલા સ્પેને ગઈકાલે રાત્રે પોર્ટુગલને 1-0થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. દરમિયાન પોર્ટુગીઝ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તેમના દેશ રાઉન્ડ ઓફ 16માંથી બહાર થયા બાદ તે આગામી ફિફા વિશ્વકપમાં પાછા નહીં ફરવાની જાહેરાત કરી છે. આર્જેન્ટિના આજે રાત્રે એટલાન્ટામાં બીજા રાઉન્ડ ઓફ 16 મેચમાં ઇજિપ્તનો સામનો કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન સંરક્ષણ, સુરક્ષા અને દરિયાઈ ક્ષેત્રમાં સમજૂતીના કરાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન બિન્તાંગ આદિપૂર્ણાથી સન્માનિત. ગુજરાતના અમદાવાદમાં થયેલા 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં 38ને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજાના નીચલી કોર્ટના ચુકાદાને ગુજરાત હાઇકોર્ટે યથાવત રાખ્યો. અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓનું 6ઠું જૂથ આજે વહેલી સવારે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 વાગીને પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયા વાંચે છે. અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં ગુજરાત વડી અદાલતે દોષિતોને સજા અંગેના ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો. આ અંગે સરકારી વકીલ અમિત પટેલે કહ્યું કે આ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટની વિશેષ અદાલતે 38 દોષિતોને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજા કરી હતી. તમામ દોષિતોએ વિશેષ ટ્રાયલ કોર્ટના ચુકાદા સામે કરેલી અપીલની સુનાવણી દરમિયાન વડી અદાલતે આ ચુકાદો આપ્યો છે. આ બોમ્બ વિસ્ફોટમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 10 લાખ, ગંભીર રીતે ઇજાગ્રસ્તોને 5 લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તોને 1 લાખ રૂપિયા વળતર ચૂકવવા પણ વડી અદાલતે હુકમ કર્યો હોવાનું સરકારી વકીલ અમિત પટેલે જણાવ્યું.
1: ટ્રાયલ કોર્ટે જે કોઈ હુકમ કરેલો હતો એને કન્ફર્મ કરવામાં આવેલો છે. એટલે 38 લોકોને જે ફાંસી કરેલી હતી એ જે હુકમ હતો એ 38 લોકોની ફાંસી કન્ફર્મ કરવામાં આવેલી છે એ હું આપને કહી શકું. બીજું વિશેષમાં મેં કોઈ ચુકાદાનો અભ્યાસ કરેલો નથી કારણ કે હજુ અપલોડ થયેલો. જે તહોમતદારો હતા કુલ 49 લોકોને દોષિત ઠરાવવામાં આવેલા હતા એ તમામ લોકો વિરુદ્ધના પુરાવા અને જે કાવતરાનો પુરાવો હતો એ સરકાર પક્ષે રજૂ કરવામાં આવેલો અને તમામ તોમતદારો જે છે એ આ કાવતરામાં સંડોવાયેલા છે એ હકીકત જે રેકોર્ડ ઉપર હતી એ નામદાર હાઈકોર્ટના ધ્યાન ઉપર લાવવામાં આવેલી અને ત્યારબાદ નામદાર હાઈકોર્ટે આ ચુકાદો આપેલો.
0: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત વડી અદાલતના આ ઐતિહાસિક ચુકાદાને આવકારતા કહ્યું, ભોગ બનનારા લોકોને સરકાર દ્વારા ટૂંક સમયમાં આર્થિક સહાય ચૂકવાશે.
2: આજે માત્ર અમદાવાદ માટે જ નહીં, ગુજરાત માટે, દેશ અને દુનિયાના સૌ શાંતિપ્રિય દેશો માટે આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ. આ ચુકાદો એ કોઈ સામાન્ય ચુકાદો નથી, દેશના ઇતિહાસનો સૌથી મોટો ચુકાદો છે. અને હું હાઈકોર્ટને, નીચી અદાલતોને અને ઇન્વેસ્ટિગેશનની આખી ટીમને આજે રાજ્યના સૌ નાગરિકો વતી આભાર માનું. આ સ્પષ્ટ સંદેશ છે કે આતંકવાદ માટે ભારતમાં કોઈ જગ્યા નથી.
0: સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ વચ્ચે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ભાવનગર, રાજકોટ અને અમરેલીમાં વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી. તેમણે વર્ચ્યુઅલ માધ્યમથી ત્રણેય જિલ્લાના પ્રભારી મંત્રી, સ્થાનિક સાંસદ, ધારાસભ્યો સહિત

0: પદાધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ સાથે શ્રી વાઘાણીએ કલેક્ટર પાસેથી નીચાણવાળા વિસ્તાર, નદી નાળાની સ્થિતિ અને બંધમાં પાણીની આવકનો અહેવાલ મેળવ્યો. રેલવેના મુંબઈ મંડળમાં વરસાદી પાણી ભરાતા આજની કેટલીક ટ્રેન રદ કરવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ, સુરત મહુવા એક્સપ્રેસ, ઓખા મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ અને જામનગર બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ ટ્રેન આજે રદ રહેશે. રાજ્યમાં આગામી 3 દિવસ કેટલાક જિલ્લામાં વરસાદની સંભાવના છે. દરમિયાન હવામાન વિભાગે આજે ભાવનગર, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના વિવિધ જિલ્લામાં પણ આજે ફરી વરસાદ થયો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે, જ્યારે શહેરના ઘોઘા સર્કલ લીમડીઓમાં એક જર્જરિત ઇમારતનો એક ટુકડો ધરાશાયી થયો છે. તો ટાણા પાલીતાણા માર્ગ પર GSPL ગેસ ટર્મિનલની બાજુમાં માર્ગ પર ઝાડ પડતા વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરાયો.
1: છેલ્લા 2 દિવસથી અમરેલી, ભાવનગર અને જુનાગઢ પંથકમાં મેઘરાજા મન મૂકીને મહેર વરસાવતા ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ વરસાદી પાણીની આવક શરૂ થતા માત્ર 1.5 દિવસમાં જ 23 ફૂટેથી 11 ફૂટ વધીને 34 ફૂટે ઓવરફ્લો થઈ ગયો હતો. શેત્રુંજી ડેમ છેલ્લા 7 વર્ષે સતત ઓવરફ્લો થઈ રહ્યો છે. આજે 6 કલાકે ડેમના 40 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા હતા. આકાશવાણી સમાચાર, સુરેશ ત્રિવેદી, ભાવનગર.
0: અમરેલીમાં સાવરકુંડલાના ગિનિયા ગામમાં દિવાલ ધરાશાયી થતા 1 અને ધારી વિસ્તારમાં ખોડિયાર બંધના દરવાજા ખોલ્યા પછી સરભંડા નદીમાં તણાઈ જવાથી 1 એમ કુલ 2 લોકોના મોત થયા છે, જ્યારે તાપીના વ્યારા, ટીચકપુરા, વાલોડ, ડોલવણ સહિતના પંથકમાં વરસાદના અહેવાલ છે. આ ઉપરાંત સોનગઢમાં ડોસવાડા, વિયર બંધ છલકાતા 17 જેટલા ગામને સાવચેત કરાયા. હાલ જિલ્લાના 26 જેટલા માર્ગ બંધ હાલતમાં છે. તો છોટાઉદેપુરના બોડેલીમાં 3.25 ઇંચ, કદવાલમાં 2, નસવાડીમાં 1.5 ઇંચથી વધુ અને છોટાઉદેપુર તથા ક્વાંટ જિલ્લામાં ક્વાંટ તાલુકામાં 1-1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો, RBI કહે છે
3: જાણકાર બનો, સતર્ક રહો.
4: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા BE કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
5: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
4: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે

0: पहला गीत का आज का सफर आपने तय किया जयंत के साथ। अब इजाजत दीजिए।
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે। હવે થોડી જ વારમાં 5:30 સાંભળીએ પ્રાયોજિત કાર્યક્રમ NCERT। કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં સાંભળીએ આ કેટલાક વિજ્ઞાપન।

આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. મોહમ્મદ અઝીઝ અને અનુરાધા પૌડવાલના સ્વરે ગવાયેલ સોગંદ ફિલ્મના આ ગીતથી.

0: મન હરુદાસ અને અલકા યાજ્ઞિકના સ્વરે ગવાયેલા ગીત હતું ખિલાફ ફિલ્મનું. શબ્દો હતા આનંદ બક્ષીના અને સંગીતકાર હતા લક્ષ્મીકાંત પ્યારીલાલ.
1: પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: કેજે આઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.

વિજયપથ ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું અલકા યાજ્ઞિક અને કુમાર સાનુના સ્વરે ગવાયું, જેને સંગીત આપ્યું હતું અન્નુ મલિકે. ગીતકાર હતા ઇન્દિવર. કાર્યક્રમમાં હવે પછીનું ગીત છે ઉદિત નારાયણના સ્વરે ગવાયેલ મેજર સાહેબ ફિલ્મનું. ગીતકાર અને સંગીતકાર છે આનંદરાજ આનંદ.

0: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે.
1: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

સુહાગ ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું. ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના સ્વરે ગવાયેલ. કાર્યક્રમમાં હવે પછીનું ગીત સાંભળીએ સોનુ નિગમના સ્વરે ગવાયેલ સંઘર્ષ ફિલ્મનું.

0: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: શ્રોતા મિત્રો, સમય અત્યારે સાંજના 6:41 થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, પ્રસારણ છે FM ભૂતરાની. કાર્યક્રમમાં હવે પછીનું ગીત છે સુનિધિ ચૌહાણના સ્વરે ગવાયેલ ચમેલી ફિલ્મનું. ગીતના શબ્દો છે ઇરશાદ કામિલના.

0: મિત્રો, અંતિમ ગીત સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર સમાપ્ત કરવાની આપની મિત્ર મનીષા ડામોરને રજા આપશો. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે થોડી જ વારમાં સાંભળીએ પ્રાદેશિક સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: થોડી જ વારમાં બરાબર 7:10 સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. વર્ષ 2008ના અમદાવાદ બોમ્બ વિસ્ફોટ કેસમાં ગુજરાત વડી અદાલતનો ઐતિહાસિક ચુકાદો. 38 દોષિતોને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજા યથાવત. નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યું. ભારે વરસાદના લીધે સર્જાતી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ. કૃષિમંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. પંચમહાલમાં ચાંદીપુરા વાયરસથી બે બાળકના મોત થતા આરોગ્ય વિભાગ સતર્ક. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 159મી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ. મોસાળ સરસપુરમાં ભક્તોનો ધસારો. દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે અતિભારે વરસાદની આગાહી. અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં ગુજરાત વડી અદાલતે દોષિતોને સજા અંગેના ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો. આ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટની વિશેષ અદાલતે અગાઉ 38 દોષિતોને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજા કરી હતી. તમામ દોષિતોની અપીલ અંગેની સુનાવણીમાં વડી અદાલતે આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો. અદાલતે મૃતકોના પરિવારને 10 લાખ અને ગંભીર ઇજાગ્રસ્તને 5 લાખ રૂપિયાની સહાય ચૂકવવા પણ હુકમ કર્યો છે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હરસંઘવીએ ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસના સૌથી મોટા અને ઐતિહાસિક આ ચુકાદાને આવકારતા કહ્યું, ભારતની ધરતી પર આતંકવાદ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે કોઈ જ સ્થાન નથી.
1: સ્પષ્ટ સંદેશ છે કે આતંકવાદ માટે ભારતમાં કોઈ જગ્યા નથી અને આ મજબૂત ચુકાદો એ આતંકવાદ સામે કાયદાકીય રીતે એક બહુ મોટી જીત તરફ આપણે જ્યારે આગળ વધી રહ્યા છે. તે પરિવારજનોએ એમના સ્વજનો આ સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં ગુમાવ્યા હશે એવા પરિવારોને 10 લાખ રૂપિયાની સહાયનો બી આજે આમાં ચુકાદો આપ્યો છે અને જે લોકો સિવિયર ઇન્જર થયા હશે એવા લોકોને 5 લાખ રૂપિયા એમના પરિવારજનોને મદદ પહોંચાડવાનું હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપ્યો છે તેને ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા તાત્કાલિક અમલમાં લાવીને એ ચૂકવવામાં આવશે.
0: ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં વર્ષ 2008માં 22 જેટલી જગ્યાએ બોમ્બ વિસ્ફોટ થતા 56 જેટલા લોકોના મોત થયા હતા, જ્યારે 246 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ શૂન્ય જાનહાનિના અભિગમ સાથે કોઈપણ સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ હોવાનું જણાવ્યું. ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી અમરેલી, રાજકોટ અને ભાવનગરના વહીવટીતંત્ર સાથે વરસાદની સ્થિતિની સમીક્ષા કરતા શ્રી વાઘાણીએ તંત્રની તૈયારીઓ, નીચાણવાળા વિસ્તારની સ્થિતિ, આપત્તિ વ્યવસ્થાપન યોજના અને લોકોની સુરક્ષા માટે લેવાયેલા પગલાંની માહિતી મેળવી. શ્રી વાઘાણીએ જળાશયમાં પાણીની આવક અંગેનો તાજેતરનો અહેવાલ પણ મેળવ્યો. તેમણે સંભવિત રોગચાળો અટકાવવા ક્લોરીનની ટીકડીઓ અને ઓઆરએસનો પૂરતો જથ્થો રાખવા તેમજ તાલુકા કક્ષાએ ત્વરિત પ્રતિભાવ દળ કાર્યરત કરવા આરોગ્ય વિભાગને તાકીદ કરી. ઉલ્લેખનીય છે કે અમરેલીમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 12 ઇંચ, ભાવનગરમાં 8 ઇંચ અને રાજકોટમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સંભવિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા તમામ વિભાગ સજ્જ છે. દરમિયાન ગાંધીનગરમાં રાજ્ય કટોકટી સંચાલન કેન્દ્ર SEOC ખાતે રાહત નિયામક સુભાષ સાવલિયાની અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. તેમાં ચોમાસામાં સંભવિત આપત્તિઓ સામે શૂન્ય જાનહાનિના અભિગમ સાથે વહીવટીતંત્રની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરની સમીક્ષા બેઠકમાં રાજ્યની આરોગ્ય સ્થિતિ અને દવાઓની ઉપલબ્ધતા અંગે માહિતી મેળવી. શ્રી પાનશેરિયાએ કહ્યું, રાજ્યમાં દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જાહેર આરોગ્ય કેન્દ્ર PHC, સામુદાયિક આરોગ્ય કેન્દ્ર CHC અને 108 એમ્બ્યુલન્સ આરોગ્ય સેવાઓથી સજ્જ છે. હાલ રાજ્યમાં કોઈ ગંભીર બાબત કે ચિંતાજનક પરિસ્થિતિ ન હોવાનું પણ શ્રી પાનશેરિયાએ ઉમેર્યું.
2: એટલે આખી ચેનલ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ જ્યાં વધુ છે ત્યાં ખાસ કરીને તકેદારી રાખવા માટે આજે અમારા આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓની મીટિંગ સંપન્ન કરી અને દરેક જિલ્લાઓમાંનો તાગ લઈ ત્યાં આરોગ્ય ક્ષેત્રની ઘટતી કડી પૂરી કરવા માટેની સૂચના આપી છે.
0: પંચમહાલમાં ગોધરાના વિંઝોલ અને જીતપુર ગામના બે બાળકોના ચાંદીપુરા વાયરસથી મોત થયાના અહેવાલ છે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું. તેમણે ચાંદીપુરા વાયરસ સામે સાવચેતી રાખવાની જરૂર હોવાનું જણાવ્યું. આરોગ્ય વિભાગ દ્વારા તમામ ઘર અને સમગ્ર વિસ્તારમાં દવાનો છંટકાવ શરૂ કરાયો હોવાનું શ્રી પાનશેરિયાએ ઉમેર્યું.
2: આજુબાજુના ઘરોમાં વગેરે દવા છંટકાવ કરવામાં આવ્યા છે અને હાલ પૂરતા બીજા કોઈ ચાંદીપુર વાયરસના ક્યાંય કેસ પ્રાપ્ત થયા નથી. ગભરાવાની જરૂર નથી, પણ સાવચેતી રાખવાથી રોગને આપણે અટકાવી શકીશું. તો અમારી બંને ગામોમાં અમારી ટીમ અત્યારે સર્વે પહોંચી ગઈ છે, જે તે દવાનો જથ્થો પણ ત્યાં ઉપલબ્ધ કેન્દ્રની અંદર કરવામાં આવ્યો છે.

0: અંજલપુર વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષના નેતાઓ સક્રિય થયા છે. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે આજે સેન્સ પ્રક્રિયા યોજાઈ. ભાજપના નિરીક્ષક પૂર્ણેશ મોદી, બળવંતસિંહ રાજપૂત અને ગીતા નાયકે વડોદરામાં દાવેદારોની રજૂઆત અને અભિપ્રાય સાંભળ્યા હતા. ઉલ્લેખનીય છે કે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના અવસાન બાદ આ બેઠક ખાલી થતા આગામી 30 જુલાઈએ પેટાચૂંટણી માટે મતદાન અને 3 ઓગસ્ટે પરિણામ જાહેર કરાશે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ છોટાઉદેપુરના દિગ્ગજ નેતા સ્વર્ગીય મોહનસિંહ રાઠવાના અવસાને રાજ્યના જાહેર જીવન માટે મોટી ખોટ ગણાવતા તેમને શ્રદ્ધાંજલિ આપી. જેતપુર પાવીમાં ઉમરવા ખાતે તેમણે સ્વર્ગીય મોહનસિંહ રાઠવાના નિવાસસ્થાને શોકગ્રસ્ત પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. અમદાવાદમાં આજથી 3 દિવસ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અને કાર્યક્રમોના ભવ્ય પ્રદર્શન સમૃદ્ધ ગુજરાત 2026નો પ્રારંભ થયો. પહેલા જ દિવસે 8,000થી વધુ વિદ્યાર્થી આ પ્રદર્શન નિહાળ્યું. મણિનગરમાં એલજી મેદાન ખાતે પ્રદર્શનનો પ્રારંભ કરાવ્યા બાદ અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણાએ કહ્યું, આ પ્રદર્શનમાં સંરક્ષણ, આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને નાણાં સહિત સરકારના વિવિધ વિભાગના 50થી વધુ સ્ટોલ લગાવાયા છે. અમદાવાદમાં આગામી 16 તારીખે યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ એક જ દિવસ એવો છે જ્યારે ભગવાન સામે ચાલીને ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળે છે. જગતના નાથના દર્શન કરવા ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ રથયાત્રાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી સાથે સરસપુરમાં તેમના મોસાળમાં રોકાયા છે, જ્યાં તેમને ભરપૂર લાડ લડાવવામાં આવી રહ્યા છે. તેમજ તેમને ભાવતી વિવિધ વાનગી અને 56 ભોગ અર્પણ કરવામાં છે. રાજ્યના કેટલાક જિલ્લામાં આજથી ફરી વરસાદનું આગમન થયું છે. સાંજે 6 વાગ્યા સુધીમાં 181 તાલુકામાં વરસાદનો અહેવાલ છે. તેમાં પણ સૌથી વધુ 16 ઇંચ જેટલો વરસાદ સુરતના કામરેજ તાલુકામાં નોંધાયો. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 20.44% જેટલો વરસાદ થયાના અહેવાલ છે. તેના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 65% જેટલો જળસંગ્રહ થયો છે. તો 11 બંધને હાઈ એલર્ટ પર રખાયા છે, જ્યારે માછીમારોને 11 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યભરમાં વરસાદના કારણે કેટલાક જિલ્લામાં જનજીવન તેમજ વાહન વ્યવહારને અસર થઈ છે. સુરતમાં ગઈકાલથી થતા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો ફસાયેલા 567 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું, તેમજ 21 લોકોને બચાવાયા. તેમજ ભેદવાળ ખાડીનું પાણી સુરત નવસારી મુખ્ય માર્ગ પર આવતા ટ્રાફિક ડાયવર્ટ કરાયું. પાલી વિસ્તારમાં વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાં ડૂબવાથી 2 બાળકોના મોતના અહેવાલ છે. અરવલ્લીના માલપુર તાલુકામાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ નોંધાયો, તો મોડાસાના સરડોઈ ગામના મુખ્ય માર્ગ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા.
1: અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી માલપુર, મોડાસા, મેઘરજ, શામળાજી, ભીલોડા સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાથે શામળાજી તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. રામપારક સહિતના આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિનું નિર્માણ થયું હતું. મોડાસા તાલુકાના સરડોઈ ગામે ભારે વરસાદને કારણે ગામના મુખ્ય માર્ગો ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આકાશવાણી માટે અંકિત ચૌહાણ, અરવલ્લી.
0: તાપીમાં પણ પૂર્ણા નદી 2 કાંઠે વહી રહી છે, જ્યારે વલસાડમાં ભારે વરસાદથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પાણી ભરાયા. તો રાજકોટનું લાલપરી જળાશય 70% ભરાતા નવાગામ અને બેડીગામ માટે ચેતવણી અપાઈ. ડાંગમાં પણ 10 કલાકમાં સરેરાશ 3.2 ઇંચ વરસાદના અહેવાલ છે, જ્યારે ભાવનગરમાં ગત 24 કલાકમાં સરેરાશ 3 ઇંચ વરસાદ નોંધાયો. બોટાદ તેમજ ભરૂચના તમામ 9 તાલુકામાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જ્યારે ગીર સોમનાથમાં ઉનાના અસરગ્રસ્ત ગામોમાં સામાજિક સંસ્થાઓ દ્વારા ખાદ્ય સામગ્રીના પેકેટનું વિતરણ કરાયું. પોરબંદરના ઘેડ વિસ્તારમાં ઉપરવાસના પાણી ફરી વળતા અનેક માર્ગ બંધ થયા. મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો. રાજ્યમાં આગામી 13 તારીખ સુધી કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે. દરમિયાન નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એકે દાસે જણાવ્યું.
2: गुजरात रीजन और सौराष्ट्र प्लस दोनों रीजन में हैवी टू वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है इक्का दुक्का स्थानों में. इसके साथ हल्का से मध्यम बरसात का संभावना रहेगा, पूरा राज्य में ही रहेगा. एक्सट्रीमली हैवी रेनफॉल रेड वार्निंग के साथ इक्का दुक्का स्थानों में दिया गया है. सूरत, डांग, नवसारी, बलसाड, तापी और दमन दादरा नगर हवेली के लिए दिया गया है. और ऑरेंज वार्निंग के साथ जो डिस्ट्रिक्ट दिया गया है गुजरात रीजन में, नर्मदा, भरूच, खेड़ा और अरवली के लिए दिया गया है.
0: अंतमां मुख्य समाचार फरी एक बार. વર્ષ 2008ના અમદાવાદ બોમ્બ વિસ્ફોટ કેસમાં ગુજરાત વડી અદાલતનો ઐતિહાસિક ચુકાદો. 38 દોષિતોને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજા યથાવત.

0: મુખ્યમંત્રી હરસંઘવીએ ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યો. ભારે વરસાદના લીધે સર્જાતી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ. કૃષિમંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. પંચમહાલમાં ચાંદીપુરા વાયરસથી બે બાળકના મોત થતા આરોગ્ય વિભાગ સતર્ક. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ. મોસાળ સરસપુરમાં ભક્તોનો ધસારો. દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે અતિભારે વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાન વાણી. આજના કાર્યક્રમનો વિષય છે ટકાઉ ખેતી માટે સંકલિત કૃષિ પદ્ધતિ. સાંભળીએ આ વાર્તાલાપ ડોક્ટર જી કે ભાભોર સાથે. પ્રવક્તાઓ છે વિપુલ પુરોહિત અને વિઠ્ઠલ મકવાણા. મિત્રો, આ કાર્યક્રમનું પુનઃ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.
2: જંગલોનું નિકંદન,
3: સૃષ્ટિનું નિકંદન.
2: જંગલો બચાવો,
3: સૃષ્ટિ બચાવો.
2: પર્યાવરણ બચાવો,
3: જીવન બચાવો.
4: એ રામ રામ વીરાભાઈ, રામ રામ.
5: એ રામ રામ કોનજી ને રામ રામ વાલા શ્રોતા મિત્રો.
4: વીરાભાઈ, આ બર્યું છે ને, આ મોબાઈલ વારેવાર મને બહુ યાદ આવે છે. તો કે આ મોબાઈલને જોઉં ને, સોરો ભણતો ને યાર, શું કરવું?
5: જો ભાઈ, હવે યાદ આવે અને એને લીધે સોરો નહીં ભણતો, આજે વાત કરી ને, એને કોઈ સ્થાન નહીં.
4: ના વીરાભાઈ, એ તમારી ભૂલ છે. સાચી વાત છે, સત્ય હંમેશા કડવું છે. હું તમને હાસું કહું છું,
5: કડવું ભલે હોય, પણ એના માટે કેવું છે કે ભાઈ, વિવેક બુદ્ધિ તો માણસને આલી છે. દાખલા તરીકે એમાં સોરું હોય તો એના મા બાપ એને કંટ્રોલ કરે. ભાઈ
4: ભાઈ ને કોણ તો મારો હાહો નાનો ચીડિયો થઈ ગયો છે. લ્યો એમને કશીક, જો મોબાઈલ વિશેની વાત કરીએ ને, તો ઘર મેં બધું ભાજામ તોડી કરે, ના બધું નાખામ નાખ કરે, ફેંકામ ફેંક કરે, થી તઈ હિરિયન મારો વાલો નાહી જાય, આપણી ગરમ થાય, અકળાય બરાબર નો એમ. એટલે હું એમ કહું કે વીરાપ્યો, એનો કોઈક ઈલાજ તમે કરો.
5: આ કલહયુગ ધીરે ધીરે વધતો જાય છે. તમે દેહ વિદેહમાં જુઓ તો યુદ્ધોનો માહોલ છે. મોણહોની જે બુદ્ધિ ખરીને, એ ધીરે ધીરે નીતિમત્તા તો ભૂલી જ ગયો છે. ભગવાને જે કીધું હતું ને કે ભાઈ કમસે કમ માણસ બને તો હું માણસ છું એટલું યાદ રાખવું જોઈએ, એ ભૂલી જશે. એમાં ખાલી આટલું જ રહ્યું, વચ્ચેનો મોણા ઉડી ગયો, હું શું બસ આવું કરવા માંડ્યો છે.
4: એટલે ભાઈ પણ એટલુંથી મને તો એવું લાગે મર્યાદા ને હરી.
5: એટલે કઈથી રે ભાઈ, જો નીતિ મૂલ્યો જે ખરા ને, એનો હાસ થઈ ગયો. એનું કારણ શું છે કે પૈસાને અતિરિક્ત મૂલ્ય આવી ગયું ને, એને લઈને લોકોને એવું લાગે છે કે પૈસો હોય તો દુનિયા મુઠ્ઠીમાં. અને એને લઈને આજે કાયદા કાનૂન કે નીતિમત્તા કે ભાવ કે પ્રેમ, આ બધું જે ખરું ને, એ જેને કહેવાય ને કે એની પાછળ જતું રહ્યું.
4: પણ હું તમને એમ કહું કે આજથી 25-30 વર્ષ પહેલો જયારે મોબાઈલ નહોતું, ત્યાં સુરમ ભણતો હતો, કૈલું માનતો હતો. અત્યારે તો કૈલું નહીં માનતો. ઘરનું તો કોમ હોય જુ, ખેતીવાડીનું કશું કોમ નહીં કરતો. બસ ઉઠ્યો, જાલ્યો, નાડું આડ્યું, જાલી ભાઈ બેહી જ રહેવાનું. અલ્યા તમે કશીક વાત કરો તો તે નહીં વાપરતો.
5: એનું કારણ શું છે કે ભાઈ, આ જેમ બાકી બધા જે વ્યસનો હોય છે ને, એમ આ એક નશો થઈ ગયો છે.
4: હા, લાખ રૂપિયાનો બોલ ભાઈ તમારો, લાખ રૂપિયાનો બોલ.
5: આ એક નશા જેવી વસ્તુ થઈ જઈ છે. એને છે ને, નોનું ધાવતું હોય ને સોરું, તારથી ટેવડાવે છે. સિટીમાં તો તમે જુઓ ને, રંબા હારું હાલ દે.
4: હવે વાત હશે તમારી, રડે ના નેરો ના કરે.
5: અને પછી મોટો થયા પછી તો તમારે ના મળે તો પછી ભૂસકાઈ મારે છે કેનાલમાં.
4: ભાઈ તો સેત, પણ વીરાભાઈ ઓની કોક દવા તો આપણે હૂધવી પડે યાર. હો, અને ત્યાં મોબાઈલ સોડવાની દવા હૂધવાની છે.
5: એ સોડવાની દવા હારું તો છે ને ભાઈ, આપણે જેને કહેવાય ને કે પેલા મનોરોગી માટે જે નહીં, સરકારી હોસ્પિટલોથી મળીને આ બધામાં એનો આખો એક વિભાગ છે કે ભાઈ, અલગ અલગ પ્રકારના જે રોગો મોબાઈલને કારણે થાય છે ને, એને દૂર કરવા હારું શું ટ્રીટમેન્ટ લેવી જોઈએ, એ માટેના આખા વિભાગ હોય છે.
4: આ તમે મોબાઈલથી થતા રોગો,

0: બરાબર. એક તો પહેલું સંકુચિત માનસ થઈ ગયું, ડિપ્રેશન થઈ ગયું, ચિંતા પહેરી ગઈ, અને એના મય બસ રચ્યો ને પચ્યો રહ્યો. એટલે શું થયું કે એ ગુસ્સો ચીડિયાવાળો થઈ ગયો.
1: એટલે મૂળ મુદ્દો ચેવો છે કે હમણાં જ આપણે જે વાત કરીને શરૂઆતમાં કે ભાઈ ડેમને લીધે પેલું શું કહેવાય પૃથ્વી થોડી જરા,
0: હા,
1: એટલે આ પ્રકારની જે નાકોમની જે વાર્તાઓ ને વાતો,
0: હા,
1: એ માણસમાં ચંત્યા પહેડે.
0: સાચી વાત છે, પણ આ મોબાઈલ સંત્યા પહેડશે તો ભાઈ સમ કે સોરમ ભણતો ને મોબાઈલના કારણે, એટલે સંત્યા તો ખરી.

0: નાકોમની જે વાર્તાઓ અને વાતો,
1: હા,
0: એ માણસમાં ચંત્યા પહેહાડે.
1: સાચી વાત છે, આ મોબાઈલ સંત્યા પહેહાડે છે.
0: હમણાં આજે યુદ્ધો ચાલે છે, એના તમે સમાચાર સાંભળો, અલગ અલગ પ્રકારના સમાચાર જુઓ. એ સમાચારમાં આમ જોવા જઈએ તો જે રીતે એ લોકો બતાવે અને જે રીતે એને રજૂ કરે, એ જોયા પછી એમ થાય કે હવે બે દાડામાં તો દુનિયા પૂરી થઈ જશે. પણ એ વાતને આજે વરહો થયા કે ભાઈ ચાર ચાર વાર હતી તો યુદ્ધો ચાલે છે.
1: ના, મસું મેઠું ઉમેરીને ભભરાઈને તમારી આગળ રજૂ કરી દે.
0: હવે એ જે આપણા અજાગ્રત મનમાં જે ઘર કરી જાય, એટલે ક્યારે ડર પહેરી ગયો. પછી બીજું શું છે કે આપણને વારે ઘડીએ જોવાની ઈચ્છા જ થાય કે ભાઈ શું થયું છે. હવે એ વસ્તુ કેવી છે કે ના તો તમારા મન બુદ્ધિને કંઈ એ કરવાની છે, ના તો તમારામાં કોઈ વિટામિન પ્રોટીન લાવવાની છે, કશું જ નહીં લાવવાનું.
1: પણ
0: તે છતાં એના વગર સાલે ના.
1: સાચી વાત.
0: કોઈ પણ હારી વાત કરવાનો માણસ સંકલ્પ કરે અને એના માટે એ શરૂઆત કરે ને, તો શું થાય, ઓશા નામે જે સંકલ્પ કરીને આવું કંઈક સારું કામ કરતો હોય ને, એનો ઉદ્ધાર તો જરૂર થઈ જાય. બાકીની દુનિયાનો થાય કે કેટલો થાય કે શું થાય, એ બધું અલગ વસ્તુ છે.
1: વાત તમારી હાસી. પણ પાછો આપણે જો કોઈ ખારું કામ કરવા જઈએ ને, તો પાછા ગામમાં અમુક એવા ટીખળખોર હોય, એ પાછા આપણે ઠઠ્ઠીને મશ્કરીઓ કરે કે લ્યો આયા મોબાઈલ સુડાવા, વ્યસન સુડાવા આવી ગયા, આપણો સન્માર્ગે વાળવા, ઘેર જો ને કે એમ કે પાછા.
0: એટલે આ તો હવે કેવું છે કે આજકાલ જેને કહેવાય ને કે લોકોનો નાદમાં જો મોણસ પડે ને તો પેલું ટટ્ટુ વારું થાય, ખબર છે? ટટ્ટુ લઈને દાદો અને પેલો પૌત્રો નેકર્યા હતા,
1: બરાબર.
0: તો બે જણા ચાલતા ચાલતા જતા હતા અને ટટ્ટુ હોવ જોડે ચાલતું હતું,
1: બરાબર.
0: તો લોકો કે ટટ્ટુ છે ને આ, બે બે કે બુદ્ધિ વગરના છે, એની પર બેહતા નહીં.
1: ઓહો.
0: તો પછી પેલા લોકો સાંભળી ગયા તો પછી શું કર્યું કે ભાઈ પેલા ભત્રીજાને બેહાડ દીધો અને પેલો જે દાદો છે એ ચાલતો હતો. તો આગળ જતા પેલા એ કીધું કે આ જો ને ભત્રીજો બેહી ગયો છે ને આવડો મોટો વૃદ્ધ દાદાને બેહાડ્યો નહીં. તો આગળ જતા પછી પેલા દાદા બેહી ગયા ને ભત્રીજો ઉતરી ગયો. પછી પાછું કોઈ આગળ મળી તેણે કીધું કે આ હવે આ સોરુ આવે જો ને, આ દાદો બેહી ગયો છે ને પેલા સોરાને ચલાવે છે,
1: એટલે આઠે બુઠી ના બુદ્ધિ નાઠી એમ.
0: આગળ જતો પછી એમ થયું કે હવે બે બે બેસી જાય, પછી એમ થાય કે આ ટટ્ટુ છે ને બે બે બેસી જ્યાં છે. એટલે જો લોકોના નાદમાં તમે પડો ને તો તમારથી જીવાય જ ના,
1: એટલે લોકોને મળે આ જગતને મળે ગણ્યું ને
0: કશું જ નહીં,
1: એટલે બે બાજુ ઢોલચી વગાડે.
0: એ પ્રકારે જો તમે જીવવા જાવ ને તો તમને લોકો આ રીતે છે ને પૂરા કરી નાખે,
1: એટલે બે બાજુ ઢોલચી વગાડે એમ હે ને. એટલે વીરાભાઈ, જો જગત મેં હારા કામ કરવો હોય તો આપણે તો કરવા જ પડે, લોકોને જે કેવું હોય તે કે.
0: કર્મણ્યેવા અધિકારસ્તે, તારે તારું જે કામ છે, તારી દિનચર્યા છે,
1: મા ફલેષુ કદાચનમ,
0: બસ
1: બરાબર ને. પણ વીરાભાઈ, હું તમને એમ કહું કે આપણા સ્વાત્રે ભેગા થયા ને તે પહેલો કોક વાત તમે કહેતા હતા મને, પણ મને મારું વાલું છે ને હમણાં યાદ આવ્યું.
0: એટલે 32 કે 36 વર્ષ જેવી નોની ઉંમરમાં આપણી જે સંસ્કૃતિ ખરી ને, એ આખા દેશની અંદર ડંકો વગાડનાર આપણા સ્વામી વિવેકાનંદની ભાઈ છે ને પુણ્યતિથિ, એટલે 4 જુલાઈ 1902, એટલે આપણે આવા જે મહાપુરુષ છે જેની પુણ્યતિથિ છે, જે આ દુનિયા છોડીને ગયા એ દાડે,
1: બરાબર
0: બરાબર છે, એમના વિચારો તો અમર છે જ
1: ભાઈ. અમર જેટલી નોની ઉંમર મેં જેટલું મોટું કામ કરીને જતા રહે,
0: એમણે જે વાત કરી છે એમાંની એકાદ બે વાત હું કહું.
1: હા,
0: કે આપણો જે ભૂતકાળ જે ખરો ને, એનો જો માણસ અભ્યાસ કરે સાચો ઇતિહાસ, હો તો એમનો જે ભવિષ્યકાળ એ ઉજ્જવળ બની શકે. અને જો કોઈ પણ ભૂતકાળને દરેક વ્યક્તિના દ્વારે લાવવાનો પ્રયત્ન કરીએ તો આપણું જે રાષ્ટ્ર ખરું ને એને મહાન બનાવવામાં આપણે મદદ કરી શકીએ. બીજી વાત એમણે કરી હતી કે બળ એ જીવન છે, નિર્બળતા એ મૃત્યુ છે, બળ એ પરમાનંદ છે,
1: આહા,
0: શાશ્વત અને અનંત જીવન છે,
1: બરાબર.
0: નિર્બળતા એ કાયમી બોજો અને સંતાપ છે, અને નિર્બળતા એટલે જ મૃત્યુ છે.
1: ઓહો, વીરાભાઈ બહુ મોટી વાત કરી તમે હો.
0: એટલે આપણે જે ચંત્યાઓની આ બધી જે વાત કરીએ છે ને, જો આવું જો આવા જો મહાપુરુષોના પુસ્તકોનું વાંચન કરતા હોય, આ તે બધું થતું હોય, તો ભાઈ જે આ બધા પ્રશ્નો છે ને,
1: ઓટિંગ મીટિંગ હલ થઈ જાય.
0: આપણું શ્રુતિએ રસ્તો બતાવેલો છે કે યુવા સ્યાત સાધુ યુવા ધ્યાયક આશિષ્ઠ દ્રઢિષ્ઠ બલિષ્ઠ તસ્યયમ પૃથ્વી સર્વ વિત્તસ્ય પૂર્ણાસ્યાત. એમાં આવે છે યુવાનની આ વ્યાખ્યા છે ભાઈ, કે યુવાન કેવો હોય,

0: અને એને ઉંમર જોડે કોઈ લેવા દેવા નહીં. 70 વર્ષે તમારે જુવાન ડોસલો આપણે ગાંધીજીને કહેતા હતા.
1: હા સિવાય
0: એમાં અભ્યાસ વૃત્તિની વાત કરી છે. એટલે જો હારા પુસ્તકોનું વાંચન, હારા લોકોનો સંગ, ઘરનું વાતાવરણ હારું, આ બધી વાતો જો આવે ને તો આપણા આજે પ્રશ્નો ખરા ને એ 2-5% હોય, 6% ના થાય પણ 2-5% ફરક તો પડે ભાઈ.
1: વાત હાસી વીરાભાઈ, આ બધું છે ને સમયને મોન છે અને સમય વર્તે આપણા જીવનની અંદર પરિવર્તન આવી જ જાય છે. પણ એ પરિવર્તન લાવવું એ આપણા હાથમાં છે.
0: અને બીજી વાત એ છે કે આપણા હાથમાં છે એને લઈને જ મનખો દેહ મળવો એ દુર્લભ છે.
1: દુર્લભ એટલે ભાઈ તમારે એમ કહેવાય છે કે લખ 84 ફેરા ફરીને તમે સીધે તમને આ જન્માર્યો મળે એવું કહેવાય છે.
0: એકાદ જન્મારે અમીબા જેવા હોઈશું, પછી કુદરતે એમ કીધું હશે કે મને હાથ પગ આલો તો હું કંઈક સારું કામ કરું, પછી બીજી યોનીમાં હાથ પગ આલ્યા હશે, પછી એમ એમ કરતો કરતો કરતો મગજ ને બુદ્ધિ ને એક એક એક એક ભગવાન આગળ કરગરતા કરગરતા આપણને મોણા બનાવ્યો.
1: આ સિવાય
0: પછી ભગવાનને એમ થયું કે ઓહો હો હવે તમારે દુનિયા તમારે કમ્પ્લીટ ચાલવાની, ના પશુ પંખી સૃષ્ટિ વનસ્પતિ કશા ને કશું જોવું જ નહીં પડે એવો મેં મોણા બનાવી દીધો. પણ અત્યારે તો સ્વતંત્ર ઈચ્છા શક્તિ અને આ બુદ્ધિ વિચારવાની શક્તિ આલી.
1: ભાઈ આ મોણા બનાવીને ભગવાને ભૂલ કરી છે એમ કહી તો
0: ના ભાઈ ના, ભગવાનને તો એવું હતું કે હવે મારે ચિંતા નહીં.
1: પણ એમ તો કહું છું કે ભગવાનને હવે પ્રભુને એમ થતું છે કે મેં મને બનાવીને મોટી ભૂલ કરી, હવે એ મને બનાવવા નીકળ્યો છે.
0: હવે એ કુદરતી શક્તિને તો ચોથી બનાવવાનો છે. એક વાદર ફાટે એમાં તો કેટલાય લોકોનો જીવન પૂરો થઈ જાય.
1: પણ પ્રભુને તો એમ જ થતું છે કે મને બનાવીને મોટી ભૂલ કરી છે બરોબર. અને ના કરવાના ધંધા શું કરવા બેઠો છે એના કરતો તો એ પેલા એના વાળી વાત થશે. હવે વિરાભાઈ લોબુ ખેંચું તો નહીં.
0: એટલે આપણે પાછું જો
1: સમય
0: એ બહુ મહત્વની વાત છે ભાઈ. પણ કાલ ચક્ર જે કહેવાય ને, કાલમ પીબતી તદ્રસમ એવું કહેવાય છે.
1: સાચી વાત છે. કાળ કોઈ
0: કાળ પ્રત્યેક વસ્તુને નીરસ બનાવે.
1: નીરસ તો બનાવે
0: એટલે જો સમય હાથે ના ચાલીએ તો પછી આપણો જે કાર્યક્રમનો જે સમય છે
1: ભાઈ સમય કોઈ છોડતો ને. આ તમને કહી દઉં હાસું, રાજા મહારાજા કે ગમે તે હોય ને કોઈ નહીં ને છોડતો.
0: સાચી વાત છે.
1: એટલે આપણે એને મન હાલવું પડે અને ઝટ દઈને આવે થોડોક અવાજ વધારો.
2: સૌએ શ્રોતા મિત્રોને ડૉક્ટર જી કે ભાવભર ના નમસ્કાર. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું ટકાઉ ખેતી માટે સંકલિત ખેતી પદ્ધતિની. હવે ટકાઉ ખેતી એટલે શું? ટકાઉ ખેતી એટલે કે એવી ખેતી કે જે લાંબા સમય સુધી આપણે એવી ખેતી કરી શકીએ જેની અંદરથી આપણે આવક તેમજ ઉત્પાદન બહુ લાંબા સમય સુધી લઈ શકાય, તેમજ જે આપણી આગળની પેઢી છે એ પણ ખેતી સાથે સંકળાઈ રહી રહે અને એની અંદર પણ એ જરૂરી આવક મેળવી અને પોતાનું જીવન ટકાવી શકે. આપ સૌ જાણો છો કે આપણા દેશના વિકાસ અને પ્રગતિમાં કૃષિ અને તેને સંલગ્ન જે પ્રવૃત્તિઓ છે એનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. આશરે 60% પણ હાલના અંદર ભારત દેશની વસ્તીમાં ખેતી સાથે ખૂબ જ સંકળાયેલી છે કે જેનું રોજગાર છે એ ખેતી ઉપર નિર્ભર છે. આવા કિસ્સાઓમાં ખેતી એ દેશની આર્થિક સામાજિક સંસ્કૃતિ અને જીવનશૈલીનો એક અરીસો પણ છે. વર્તમાન સમયની અંદર જમીન ઉપર જે આપણી વસ્તીનું ભારણ વધ્યું છે તેમજ વ્યક્તિ દીઠ જે જમીન છે એ પણ ધીરે ધીરે ઓછી થઈ રહી છે. આવી પરિસ્થિતિમાં મનુષ્ય અને પ્રાણીઓની રોજિંદી જરૂરિયાત પહોંચતી વળવા તેમજ એકમ વિસ્તારમાં ખેત ઉત્પાદન વધારવું ખૂબ જ જરૂરી બન્યું છે. હાલમાં ખેડૂતો વધુમાં વધુ ઉત્પાદન મેળવવા માટે ખેતીની અંદર બાહ્ય સામગ્રીનો ખૂબ જ ઉપયોગ કરી રહ્યા છે. આવી સામગ્રીની અંદર વાત કરીએ તો રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, ફૂગનાશક, નિંદામણનાશક દવાઓ, વૃદ્ધિ નિયંત્રકો અને પિયત પાણીનો પણ વધુ પડતો ઉપયોગ કરી રહ્યા છે, જેના લીધે ઉત્પાદન તો વધ્યું છે પરંતુ સાથે સાથે ખેડૂત ભાઈઓને બાહ્ય સામગ્રીનો પણ વધુ ઉપયોગ કરવો પડે છે. અને એક રીતે વાત કરીએ તો ખેતીના ઉત્પાદન માટે આ બાહ્ય સામગ્રી પર જ આધાર રાખવો પડી રહ્યો છે, જેના કારણે એક બાજુ ખર્ચ પણ વધ્યો છે. તેથી આવકમાં અને રોજગારીની તકોમાં અચોક્કસતા ઊભી થઈ રહી છે, જેના લીધે ખેડૂતના પુત્રો તેમજ ખેડૂતો પણ ધીરે ધીરે હવે શહેર તરફ સ્થળાંતર વધી રહ્યો છે. વળી જમીન અને વાતાવરણનું પ્રદૂષણ પણ વધ્યું છે અને એની લીધે જ મનુષ્ય અને પ્રાણીઓની તંદુરસ્તીના પ્રશ્નો પણ ઉદ્ભવી રહ્યા છે. આ પ્રશ્નોનું નિરાકરણ સંકલિત ખેતી પદ્ધતિ સારો વિકલ્પ બની શકે છે અને તે જ આજના સમયની માંગ પણ છે. આ સંકલિત ખેતીની અંદર પાક ઉત્પાદન, બાગાયત, પશુપાલન, મત્સ્ય ઉછેર, વનીકરણ વગેરેના સમન્વયની કૃષિ અર્થતંત્રમાં

વિપુલ તકો રહેલી છે અને આ વ્યવસાયથી ખેડૂતની આવક તેમજ તેના કુટુંબની રોજગારી પણ પૂરી પાડી શકાય છે. હવે સંકલિત ખેતીની અંદર વાત કરીએ તો આ એક એવી પ્રકારની ખેતી છે કે જેની અંદર કોઈ પણ વસ્તુ છે કે તે નકામી નથી, કાં તો કે તેનો બગાડ થતો નથી. જો બગાડ થઈ રહ્યો છે તો એ કાં તો ખોટી જગ્યા પર છે, કાં તો એને પૂરેપૂરો ઉપયોગમાં લઈ શક્યા નથી. એટલે જ આ સંકલિત ખેતીની અંદર આપણે જુદી જુદી ખેતી પદ્ધતિઓ જેમ કે ખેતીવાડી છે, પશુપાલન છે, બાગાયત છે, તેમજ મત્સ્યપાલન છે અને વૃક્ષોની ખેતી છે, એના સમન્વયનો અહીંયા વાત કરવાની છે, જેથી એક ઉત્પાદનમાંથી મળેલી આડપેદાશ એ બીજાને કામ લાગી શકે છે અને તે જ રીતે જે બીજો બાહ્ય ખર્ચ છે એ ઘટાડી શકાય છે અને તેના કારણે જ આ સાથે સાથે આપણે પાક ઉત્પાદન પણ વધારી શકીએ છીએ અને ખેડૂતને નફો પણ મળી શકે છે. સાથે સાથે એક એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આ રીતે એકબીજાના સમન્વયની ખેતી કરીએ આપણે તો જે આપણા પર્યાવરણની જાળવણી તેમજ આપણી જે જમીન છે એની ફળદ્રુપતા પણ ટકાવી શકીએ છીએ. સાથે સાથે આપણે એક ઉર્જાનું બીજી ઉર્જાની અંદર રૂપાંતરિત અહીંયા થઈ રહ્યું છે, જેના કારણે આપણે બાહ્ય જે ખર્ચ છે એ પણ ઘટાડી શકાય છે. તેમજ મુખ્ય ઉદ્દેશાનો એ પણ છે કે એક વસ્તુનું જે બગાડ થઈ રહ્યો છે એનું રિસાયકલિંગ, એટલે કે જે એક ખેતીમાંથી જે આડપેદાશ છે એ બીજી ખેતીની અંદર ઉપયોગમાં લેવા માટે તેનું આપણે પુનરાવર્તન કરી રહ્યા છે, જે બીજી ખેતીની અંદર ઉપયોગી થાય છે. એટલે રિસાયકલિંગ જે હાલની તારીખની અંદર જે મોટો એક પ્રશ્ન પણ આપણે ખેતીવાડીની અંદર છે કે કઈ રીતે એક વસ્તુની જે આડપેદાશ છે બીજી જગ્યા પર કરીએ છીએ એને આપણે રિસાયકલિંગ કહીએ છીએ. તો આ જ એક સિદ્ધાંતને ધ્યાનમાં લઈ અને સંકલિત ખેતી પદ્ધતિ કરવામાં આવે છે. હવે વાત કરીએ જુદી જુદી ખેત આબોહવા કે પરિસ્થિતિની અંદર આપણે જુદા જુદા કયા કયા ઘટકોને આની અંદર લઈ શકીએ. તો સંકલિત ખેતીમાં પાક છે, પશુધન છે, પક્ષીઓ છે અને વૃક્ષો એ મુખ્ય ઘટકો છે. પાકના પેટા ઘટકોમાં જે એકલ પાકો છે, મિશ્ર પાકો છે, આંતરપાક પદ્ધતિ આપણે કરી શકીએ છીએ, રિલે પાક કરી શકીએ છીએ, તેમજ પાકની ફેરબદલી, વિવિધ પાકોને વૈવિધતા જેવી કે ધાન્ય વર્ગના પાકો, કઠોળ વર્ગના પાકો, તેલીબિયા, મરી મસાલા, શાકભાજી, તેમજ નાનો વિસ્તાર હોય તો તેની અંદર કિચન ગાર્ડનિંગ અને ઘાસચારાના પાકો વગેરેની અંદર આપણે પાકોના ઘટકની અંદર સમાવેશ કરીએ છીએ. પશુધનના પેટા ઘટકોની વાત કરીએ તો દૂધાળા ગાયો, ભેંસો, બકરા તેમજ બીજા સસલા, ઘોડા અને એવા પણ છે જે પશુધન છે જેનો આપણે ખેતી કરી શકીએ છીએ. પક્ષીના ઘટકોની અંદર વાત કરીએ તો મરઘા છે, બતક છે, તેમજ કેટલાક જગ્યા ઉપર કબૂતર અને એવા પણ લોકો ઘણી જગ્યા પર ખેતી કરે છે. વૃક્ષોના પેટા ઘટકોમાં વાત કરીએ તો એની અંદર ઇમારતી લાકડું છે, જલાવ છે, ફળ પાકો છે, તેમજ જે બીજા ચારાના પાકો છે જે વૃક્ષોની અંદર સમાવેશ થાય છે. સાથે સાથે ખેડૂત મિત્રો, આ સિવાયની અંદર પણ કેટલાક સંકલિત ખેતીની અંદર આપણે ખાસ ઘટકો પણ ઉમેરી શકીએ છીએ, જેમ કે મત્સ્ય ઉછેર છે, મશરૂમનું ઉત્પાદન છે, મધમાખી પાલન છે, તેમજ રેશમી કીડાનો ઉછેર કરી શકાય છે, તેમજ બાયોગેસ, વર્મી કમ્પોસ્ટનો પણ ઉપયોગ કરી શકાય છે, જેથી રિસાયકલિંગનું કામ છે પણ આપણને સરળ રહે. હવે આ જુદા જુદા ઘટકો જે તે ખેત આબોહવાકીય વિસ્તાર છે એને અનુરૂપ રહી અને ખેડૂતે જ્ઞાન મેળવવું ખૂબ જ જરૂરી છે અને જે આપણી પાસે જે કુદરતી સ્ત્રોતો છે એના પ્રમાણે પોતાની રીતે આ બધા ઘટકોનું સમન્વય કરવું જોઈએ, જેથી કરી અને કોઈપણ જાતનો જે નકામો કચરો છે એ નીકળે નહીં, પર્યાવરણનો બગાડ થાય નહીં, તેમજ સંકલિત ઘટકો એકબીજા પર પરસ્પર પૂરક હોવા જોઈએ, જેથી કરી અને આપણે એની અંદરથી આવક પણ મેળવી શકીશું તેમજ ઉત્પાદન પણ સારી રીતે આપણે મેળવી શકીશું. હવે ખેડૂત મિત્રો, આપણને પ્રશ્ન પણ થાય કે શું સંકલિત ખેતી પદ્ધતિ સફળતાપૂર્વક કરી શકાય. હા, બિલકુલ કરી શકાય. કેમ કે એની અંદર આપણે કોઈ એક જ પ્રકારની ખેતી કરતા નથી, જેથી આપણને ખેતીનું જોખમ ઘટે છે. આપ સારી રીતે જાણો છો કે હાલના ઘણા સમયથી જે આબોહવાકીય પરિસ્થિતિ છે તેની અંદર ઘણો બદલાવ આવી રહ્યો છે, તો એના સામે ટકી રહેવા માટે સંકલિત ખેતી છે ખૂબ જ જરૂરી છે. જો કોઈ વાર એક આપણી ખેત પેદાશની અંદર આપણને નુકસાન થાય, બીજી ખેતી છે જે તે સમયની અંદર આપણને ઉત્પાદન આપશે અને એના જ કારણે આપણે એક ઋતુની અંદર આવક પણ મેળવી શકીએ. વધુમાં આ જુદી જુદી ખેતી પદ્ધતિની અંદર આપણે વૈજ્ઞાનિક સમન્વય પણ કરી શકીએ છીએ, જે વૈજ્ઞાનિકો દ્વારા જુદી જુદી ટેકનોલોજી છે, તકનીકો છે જે એમને વિકસાવી છે, તો એનો પણ ઉપયોગ કરી અને સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. વધુમાં અહીંયા આપણે કુદરતી સ્ત્રોતો છે તેનો આપણે નફાકારક રીતે આપણે એને સફળ વ્યવસાય તરીકે આપણે વસાવી શકીએ છીએ અને સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. જે આપણી ગ્લોબલ વોર્મિંગ છે અને જે આપણે વાતાવરણનો બદલાવ થઈ રહ્યા છે એની સામે પણ આ ટકી રહેવા માટે ઉપયોગી બને છે. અને જુદા જુદા આપણે ખેતી પેદાશોની અંદર જુદી જુદી આવક, જુદી જુદું આપણને ઉત્પાદન મળતું હોય છે, તો જેના કારણે ખેડૂત માટે એક જીવંત માટે એક એટીએમ તરીકે આપણે ગણી શકીએ છીએ.

કે આપણે વાત કરીએ જે શાકભાજીના પાકોનું છે તેમજ દૂધાળા પશુઓ છે એ રાખવાથી તમને રોજિંદા જીવનની અંદર આવક મળશે. જે ઋતુવાળા પાકો છે એ ઋતુના અંતમાં તમને ઉત્પાદન આપશે, એટલે અંતમાં આવક મળશે. તેમજ જે વૃક્ષો છે તેમજ વનીકરણના જે વૃક્ષો આપણે આડે ખેતરની આજુબાજુ કે શેડામાં આપણે એનો જો ઉછેર કરીએ તો એ આપણને એક ખેડૂતના FD તરીકે ઉપયોગમાં આવશે, કે લાંબા સમય પણ આપણને આવક તરીકે ઉપયોગ થશે અને એની અંદર આપણને આવક મેળવી શકીશું. તેમજ રિસાઇકલની અંદર વાત કરી તેમાં અંદર તમે આપ બાયોગેસ છે એનો ઉપયોગ કરો તો આપણને ઉર્જાની પણ બચત થશે અને જે આપણે બાહ્ય બળતણનો ઉપયોગ કરવાનો જે બાહ્ય લાકડું લાવવું પડે કે જે આપણે બહારથી આપણને જે ગેસ લાવવો પડે છે એની અંદર પણ આપણને બચત થાય છે. પશુઓ માટે ખાસ કરી અને જે લીલો ઘાસચારો છે એની આપણે જે ખપત છે પૂરી કરી શકીએ છીએ અને એનામાં પણ સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. હવે કઈ કઈ બાબતો છે ખાસ જે આપણે ખેડૂત ભાઈઓએ ધ્યાનમાં રાખવી જોઈએ, જેમ કે જે તે વિસ્તારની જમીન છે એની આબોહવાકીયની લાક્ષણિકતા છે, તેમજ આપણી પાસે જે આપણી આવક છે તેમજ જે ધિરાણની સગવડો છે એની પર પણ આપણે ધ્યાન રાખવું જોઈએ અને એ પ્રમાણેની જે સંકલિત ખેતી છે એના જે ઘટકો આપણે નક્કી કરવા જોઈએ. ખેડૂત પાસે જમીન કેટલી છે, પિયતની વ્યવસ્થા કેટલી છે તેમજ અન્ય સંસાધનો કેટલા છે, ખેડૂતના જે કુટુંબના સભ્યો કેટલા છે એ પ્રમાણે આપણે જે જુદી જુદી ખેતી પદ્ધતિ પસંદ કરવાની રહેશે. તેમજ જો આપણી પાસે જે ખેતી કરી રહ્યા છે એનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે અને ના હોય તો આપણા જે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો છે તેમજ નજીકના જે આપણા યુનિવર્સિટીના કેન્દ્રો છે ત્યાંથી આપ રૂબરૂ જઈ અને તેમજ ત્યાંનો સંપર્ક કરી અને એની વિશે ઊંડાણપૂર્વક આપણે જાણકારી મેળવી શકો છો. તેમજ ખાસ કરી અને હાલની પરિસ્થિતિની અંદર જે કુદરતી સંસાધનો કેટલા છે આપણા વિસ્તારની અંદર, તેમજ ખેત મજૂરો છે તેમજ નજીકની અંદર આપણી ખેત સામગ્રી છે અને મશીનરી છે આપણને મળી શકે છે કે નહીં એની પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટલે ખેડૂત મિત્રો, જ્યારે પણ આપ એક સાથે આવી જુદી જુદી ખેતી પદ્ધતિઓને સમન્વયની વાત કરવા ઈચ્છતા હોય તો ખાસ કરી અને આટલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. હવે આપણે વાત કરીશું કે આ જો સંકલિત ખેતી પદ્ધતિ અપનાવીએ તો એના ફાયદાઓ શું છે. વાત કરીએ તો જ્યારે આપણે પાક ઉત્પાદન અને પશુપાલન સાથે આપણે અપનાવીએ છીએ તેમજ જો એની સાથે આપણે બાગાયત અને વૃક્ષો આધારિત ખેતી કરતા હોઈએ તો એની અંદર આપણને ઉત્પાદનમાં વધારો થાય છે. હમણાં જ આપણે આગળ વાત કરી કેમ કે એક આડપેદાશ આપણને બીજી રીતે બીજા પાક માટે આપણને ખેતની સામગ્રી તરીકે ઉપયોગમાં થાય છે, એટલે રિસાયક્લિંગનું કામ થાય છે. એટલે આપણે જે બાહ્ય ખર્ચો છે ઘટે છે, એટલે એક બાજુ આપણે ખર્ચાને સામે ઉત્પાદનની અંદર વધારો મળે છે અને એના જ કારણે જે નફાની ટકાવારી છે એ આપણને મળશે એની અંદર. અને આ રીતે જ આપણે જો લાંબા સમયગાળા સુધી કરીએ તો આપણને લાંબા સમય સુધી આપણને દરેક પાકોનું છે, પશુપાલન છે તેમજ બાગાયત છે તેમજ અન્ય જે ખેતી પદ્ધતિ એની અંદર આપણને ઉત્પાદન મળશે, એટલે આપણી ખેતી છે લાંબા સમય સુધી ટકી શકશે અને અન્ય પરિબળો સામે પણ રક્ષણ મળશે. સાથે સાથે આપણે વાત કરીએ તો જે કંઈ કુટુંબ છે, ખેડૂત ભાઈઓનું કુટુંબ છે, એને સમતોલ આહાર પણ મળી શકશે, જેથી આપણે બહારથી કોઈપણ જાતનું છે સામગ્રી લેવાની રહેતી નથી. હમણાં અંદર વાત કરી કે જો આપણે નાના વિસ્તારની અંદર કિચન ગાર્ડન વિકસાવી લઈએ, ફળના અને બીજા વૃક્ષો નાખીએ તો જેના કારણે આપણને રોજિંદા જે જરૂરી છે સામગ્રી આપણને મળી રહે છે અને જે આપણા કોઈપણ મનુષ્યના શરીરને જરૂરી પ્રોટીન છે, કાર્બોહાઇડ્રેટ, ચરબી, મિનરલ, વિટામિન્સ છે એ આપણને આપણા જ ખેતરમાંથી મળી રહે છે, જેના કારણે આપણે સારી રીતે એનું જે પોષણ સમતોલ આહાર છે પણ આપણને મળી શકશે. આખી પ્રક્રિયાની અંદર આપણે શક્ય હોય એટલો આપણે બાહ્ય સામગ્રી જે તેમજ જે કેમિકલ્સ છે આપણે ઓછા લાવતા હોઈએ છીએ તો સીધી વસ્તુ છે કે આપણો જે જમીન છે, વિસ્તાર છે, આબોહવા છે એની અંદર આપણે જે પર્યાવરણનો બગાડ છે આપણે અટકાવી શકીશું, તેમજ સાથે સાથે જે આડપેદાશ એનો પુનઃ ઉપયોગ કરીશું અને આના કારણે જ આપણે વર્ષ દરમિયાન પૂરેપૂરી દરેક ખેતી પદ્ધતિની અંદર આવક પણ આપણે મેળવીશું. સાથે સાથે આપણે અહીંયા ઉર્જાનો પણ બચત કરી શકીએ છીએ, જેમ કે બાયોગેસની અંદર વાત કરી અમે તમે આમને આપણે આગળ કે બાયોગેસ થકી આપણે બળતણ અને ઉર્જાનો પણ બચાવ કરી શકીએ છીએ. જ્યારે આપણે સંકલિત ખેતીની અંદર પશુપાલનને જોડતા હોઈએ ત્યારે જે આપણે આખા વર્ષ દરમિયાન જે આપણને ઘાસચારાની જરૂરિયાત હોય છે એ આપણને પાકમાંથી તેમજ એવી જગ્યા પર કે જ્યાં આગળ જો કદાચ પાણી ભરાઈ રહેતું હોય કે એવું હોય કે શેડાપાળાની જગ્યા હોય ત્યાં આગળ આપણે 12 માસ જે ઘાસચારો લઈ શકાય તેવા પાકો જેમ કે ઘાસચારાની ખાસ

0: કરીને જે આપણે હાઇબ્રિડ નેપિયર છે, ગજરાજ ઘાસ છે, એવા નાખી અને અને બારે માસ આપણે લીલો ઘાસચારો પણ આપી શકીશું. અને આ રીતે જો એકથી વધુ આપણે ખેતીનું સમન્વય કરીએ તો આપણે આપણા કુટુંબ માટે તો ખરા જ, પરંતુ જો ગામના કેટલાક લોકો હોય કે જે બેરોજગાર હોય એમને પણ આપણે રોજગારીની તકો આપી શકીશું. તો ખેડૂત મિત્રો, આ હતી સંકલિત ખેતીની આખી વાત, કે જે જો આપણે પૂરેપૂરી અપનાવીએ, ખેતી સાથે પશુપાલન, બાગાયત અને અન્ય ખેતીને આપણે સાંકળીએ તો આપણો જે બાહ્ય ખર્ચો છે ઘટાડી શકીશું, ઉત્પાદન વધારી શકીશું, અને જો આ રીતે કરીશું તો આપણે લાંબા સમય સુધી આપણી ખેતીને ટકાવી શકીશું અને ખેડૂતનું જે જીવાધોરણ છે એ પણ આપણે ઊંચું લાવી શકીશું. નમસ્કાર
1: શ્રોતાઓ, ટકાઉ ખેતી માટે સંકલિત કૃષિ પદ્ધતિ આ અંગેનો વાર્તાલાપ હમણાં જ આપ સાંભળી રહ્યા હતા દાહોદ કેવીકેના ડોક્ટર જી કે ભાભોર પાસેથી. શ્રોતાઓ, હવામાનની આગાહી અનુસાર વાવણી કરો, ખેતરોમાં તમામ પ્રકારના રાસાયણિક છંટકાવને પણ મુલતવી રાખવી. પશુધન માટે સલાહ છે, દુધાળા પશુઓના આંચળ 1% પોટેશિયમ પરમેંગેનેટ સોલ્યુશન અથવા બીટાડીનથી યોગ્ય રીતે સાફ કરવું જોઈએ. માખીઓ અને મચ્છરોથી બચવા માટે પશુઓના ઘેરાને સ્વચ્છ રાખી અને ફિનાઇલનો છંટકાવ કરવો. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું અને આપ સાંભળી રહ્યા છો કિસાન વાણી કાર્યક્રમ.

0: જમનાબેન ગોંદલિયાના કંઠે ગવાયેલ આ ભક્તિગીત સાથે જ કાર્યક્રમને અહીં આપીએ છીએ વિરામ.
1: જળ એ જ જીવન. ટીપે ટીપે સરોવર ભરાય.
2: પાણીના સંગ્રહના મહત્વને સમજો.

0: આ સાથે જ આજનો કિસાનવાણી કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે સાંભળીએ ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: દેશોં કા સંબંધ નહીં હૈ, યહ ઇન્ડો પેસિફિક કી સ્ટેબિલિટી, ગ્લોબલ સાઉથ કી શક્તિ ઓર વિશ્વ કે શેર્ડ ફ્યુચર મે વિશ્વાસ કા સંકલ્પ હૈ.
2: પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને ઇન્ડોનેશિયા સંયુક્ત કાર્યકારી જૂથ પદ્ધતિ દ્વારા આતંકવાદનો સામનો કરવા નજીકથી કામ કરી રહ્યા છે.
3: આતંકવાદ જૈસે વિષયો પર ભારત ઓર ઇન્ડોનેશિયા દોનો કી એક રાય રહી હૈ. પિછલે વર્ષ પહલગામ મે જબ જધન્ય આતંકવાદી હમલા હુઆ, ઇન્ડોનેશિયા તબ ભારત કે સાથ મજબૂતી સે ખડા રહા. મે ઇસકે લિયે રાષ્ટ્રપતિ પ્રબોવો ઓર આપ સભી કા આભાર વ્યક્ત કરતા હું. હમારે દોનો દેશ કાઉન્ટર ટેરરિઝમ પર જોઈન્ટ વર્કિંગ ગ્રુપ કે માધ્યમ સે સાથ કામ કર રહે.
2: પ્રધાનમંત્રી મોદીએ જકાર્તામાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો યાંતો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી હતી. બંને નેતાઓએ પરસ્પર હિતના ક્ષેત્રોમાં સહયોગ વધારવાના હેતુથી સમજૂતી કરાર કર્યા હતા.
1: ક્રિટિકલ મિનરલ્સ ઓર સ્ટીલ કે ક્ષેત્રમાં સપ્લાય ચેન કો અધિક મજબૂતી દેને કે લિયે ભી અહમ સમજોતા હુઆ હૈ. હમારી કંપનીઝ કે બીચ સ્ટેનલેસ સ્ટીલ ઓર રેર અર્થ મેગ્નેટ કો લેકર સાઝેદારી કી નઈ શરૂઆત હો રહી હૈ.
2: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIM બેંગ્લોરના પરિસરને ઇન્ડોનેશિયામાં સ્થાપવાની મંજૂરી મળવાથી ભારતના શિક્ષણ ક્ષેત્રમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયાની તેમની મુલાકાત દરમિયાન આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં હરિયાળી વધારવાના ઉદ્દેશ્યથી એક પેડ માં કે નામ અભિયાન હેઠળ 70 લાખ વૃક્ષો વાવવાના મિશનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે બોલતા શ્રી શાહે કહ્યું કે આ અભિયાન દિલ્હીના પર્યાવરણમાં પરિવર્તન લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે.
4: 6300 હેક્ટર હરિત રીચ દિલ્હી કા ફેફડા બનકર દિલ્હી કે પર્યાવરણ કી સુરક્ષા કરેગી. 1 કરોડ સે અધિક દેશી પૌધે, 35 લાખ સે જ્યાદા બડે બડે વૃક્ષ કે પૌધે ઓર 65 લાખ અન્ય ઝાડિયા, બાંસ ઓર ઔષધીય રોપે લગાને કા કામ હોગા.
2: વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે બહેરીનના નાયબ પ્રધાનમંત્રી ખાલિદ બિન અબ્દુલ્લા અલ ખલીફા સાથે મુલાકાત કરી. ડોક્ટર જયશંકરે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે બંનેએ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને આગળ વધારવા અંગે ચર્ચા કરી હતી. તેમણે પ્રાદેશિક પરિસ્થિતિ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું. ઇમરજન્સી ક્રેડિટ ગેરંટી યોજનાના 5મા તબક્કા હેઠળ 4 લાખથી વધુ ગેરંટી જારી કરવામાં આવી છે અને ગેરંટીની રકમ 1,55,000 કરોડ રૂપિયાની વટાવી ગઈ છે. આ વર્ષે મે મહિનામાં શરૂ કરાયેલી આ યોજનાનો સૌથી વધુ ફાયદો સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને થયો છે, જેમને 98% ગેરંટી પૂરી પાડવામાં આવી છે. કુલ ગેરંટી રકમમાંથી 82% રકમ MSMESને પણ આપવામાં આવી છે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રગતિ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો, જેનો ઉદ્દેશ્ય 20,000થી વધુ કૃષિ ઉદ્યોગ સાહસિકો અને 20 લાખ ખેડૂતોને સશક્ત બનાવવાનો છે. નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી ચૌહાણે વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા કૃષિ વિકાસ, સમૃદ્ધ ગામડાઓ અને સમૃદ્ધ ખેડૂતોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
5: સરકાર અપને સારે પ્રયત્ન કરી રહી, લેકિન સરકાર કે સાથ અગર બાકી સંગઠન ભી જોડતે હૈ તો કામ ઓર તેજી સે આગે બઢતા હૈ. ઓર પ્રગતિ કાર્યક્રમ કે અંતર્ગત યે તય કિયા હૈ કે અભી તક 26,000 કૃષિ ઉદ્યમી ટ્રેન્ડ કર ઇન્હોને તૈયાર કિયે હૈ, જો એક ગાંવ મે કામ કરતે હૈ ઓર ગાંવ કી કૃષિ કો બદલને કે લિયે 100-200 કિસાન કો સાથ જોડતે હૈ.
2: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણનને કપાસ ઉત્પાદન

0: ઉત્પાદકતા મિશન વિશે માહિતી આપી. ઉપરાષ્ટ્રપતિએ ભારતના કપાસ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે મિશનના વ્યાપક કાર્ય યોજનાની પ્રશંસા કરી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/tv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ગુજરાતના અમદાવાદમાં 26 જુલાઈ 2008 રોજ થયેલા શ્રેણીબંધ બોમ્બ વિસ્ફોટ કેસમાં ગુજરાત વડી અદાલતે દોષિતોને સજા અંગેના ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો. આ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટની વિશેષ અદાલતે અગાઉ 38 દોષિતોને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજા કરી હતી. તમામ દોષિતોની અપીલ અંગેની સુનાવણીમાં વડી અદાલતે આજે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો. અદાલતે મૃતકોના પરિવારને 10 લાખ અને ગંભીર ઇજાગ્રસ્તોને 5 લાખ રૂપિયાની સહાય ચૂકવવાનો પણ હુકમ કર્યો. ભારતીય હવામાન વિભાગ IMD જણાવ્યું છે કે આગામી 3 દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર ગુજરાત હરિયાણા પંજાબ અને રાજસ્થાનના બાકીના ભાગોમાં આગળ વધવા અનુકૂળ પરિસ્થિતિઓ છે. હવામાન વિભાગે આજે દરિયાકાંઠાના કર્ણાટક ગુજરાત કોંકણ ગોવા અને મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતના કેટલાક ભાગોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. વલસાડ જિલ્લામાં વાપીમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો અને ઘણા વિસ્તારોમાં લોકો પાણી ભરાઈ જવાનો સામનો કરી રહ્યા છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ કોઈપણ કટોકટીનો સામનો કરવા NDRF અને SDRFની 39 ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુએલ મેક્રોન અને સીરિયાના રાષ્ટ્રપ્રમુખ અહેમદ અલ સારા વચ્ચે રાષ્ટ્રપતિ મહેલમાં બેઠક પહેલા આજે સીરિયાના પાટનગર દમાસ્કસમાં 2 વિસ્ફોટ થયા, જેમાં 4 પોલીસકર્મીઓ સહિત 18 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ફ્રેન્ચ રાષ્ટ્રપતિ કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપ્રમુખ સુરક્ષિત છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણી બાદ ઇરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ વોશિંગ્ટન સાથે અંતિમ કરાર પર વાટાઘાટો કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. શ્રી અરાગચીએ એક સોશિયલ મીડિયા સંદેશમાં ઇરાન અને અમેરિકા વચ્ચેના સમજૂતી કરારનો ઉલ્લેખ કરીને કહ્યું કે જ્યાં સુધી વોશિંગ્ટન અને તેની પ્રતિબદ્ધતાનું સન્માન નહીં કરે ત્યાં સુધી તહેરાન વાટાઘાટો ફરી શરૂ કરશે નહીં. તૃણમૂલ કોંગ્રેસના બેંક ખાતાઓમાં નાણાકીય છેતરપિંડી અને શંકાસ્પદ ભંડોળના રૂટિંગના કિસ્સામાં પ્રવર્તન નિદેશાલયે આજે કોલકાતા અને તેની આસપાસના 5 સ્થળોએ દરોડા પાડ્યા હતા. ED દ્વારા કરવામાં આવેલી પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે શંકાસ્પદ હેતુઓ માટે ઉડ્ડયન અને મુસાફરી કંપનીઓ દ્વારા 150 કરોડ રૂપિયાથી વધુના ભંડોળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે કેરળના આરોગ્ય મંત્રી કે મુરલીધરન સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં રાજ્યમાં મુખ્ય આરોગ્ય કાર્યક્રમો અને જાહેર આરોગ્ય પહેલોના અમલીકરણ અને પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. ભારે વરસાદને કારણે આજે વાયનાડના મેપડીમાં કલાડી નજીક ટનલ બાંધકામ સ્થળ પર ભૂસ્ખલનના 3 લોકોના મોત થયા હતા. ભૂગર્ભમાં ફસાયેલા 9 કામદારોને બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને મેપડીની સરકારી મેડિકલ કોલેજના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે નોટિંગહામના ટ્રેન્ટ બીચ ખાતે 5 મેચની શ્રેણીની 3G20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન ઇંગ્લેન્ડ સામે રમશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થવાની છે. મેન ઇન બ્લ્યુ ટીમ શ્રેણીને બરાબરી કરવા માટે પ્રયત્નશીલ રહેશે, કારણ કે નવા કેપ્ટન શ્રેયસ અય્યર હજુ સુધી તેમની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ જીત નોંધાવી નથી. જમ્મુ અને કાશ્મીરમાં શ્રી અમરનાથ યાત્રાએ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી. વાર્ષિક યાત્રાના 5મા દિવસે આજે યાત્રાળુઓની સંખ્યા 1 લાખને વટાવી ગઈ. અમારા સંવાદદાતાના જણાવ્યા મુજબ આજે બપોરે 3 વાગ્યા સુધીમાં 20,537 યાત્રાળુઓએ મંદિરની મુલાકાત લીધી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને ઇન્ડોનેશિયા સાથે મળીને આતંકવાદનો સામનો કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ 70 લાખ વૃક્ષો વાવવાના મિશનનો પ્રારંભ કરાવ્યો. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે પ્રગતિ પ્રોજેક્ટનો શુભારંભ. અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે 3G20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર માધુરી. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ તાલ ફિલ્મનું આ ગીત, હરિહરન અને સુખવિંદર સિંહના સ્વરમાં.

ક્ષમા કરશો શ્રોતા મિત્રો, હમણાં જ આપે સાંભળ્યું લકી અલીના સ્વરમાં કહો ના પ્યાર હૈ ફિલ્મનું ગીત, અને હવે સાંભળશો મહાલક્ષ્મી અય્યર અને ઉદિત નારાયણના યુગલ સ્વરમાં દિલ સે ફિલ્મનું આ ગીત.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા રાહત ફતેહ અલી ખાનના સ્વરમાં પાપ ફિલ્મનું ગીત, અને આ સાથે જ સુર માધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળશો આસિત દેસાઈના સ્વરમાં આ રચના.